આજે શક સંવત 1948, અષાઢ દિનાંક 31, 22 જુલાઈ 2026, બુધવારનો દિવસ. અમારી આજની આ પ્રથમ પ્રસારણ સભામાં હું સ્વાતિ આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. સભાની શરૂઆત કરીએ મંગળ ધ્વનિ સાથે.

નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. રજૂ કરી છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષ્ણ ભજન, સ્વર હતો અનુપ જલોટાનો. અર્ચના કાર્યક્રમમાં હવે સાંભળીએ ધનો ભગતની રચના, સ્વર ડૉક્ટર ફાલ્ગુની ડૉક્ટરનો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ધનો ભગતની રચના. રામ ભજન હતું ડૉક્ટર ફાલ્ગુની ડૉક્ટરના સ્વરમાં. આ સાથે જ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃત ધારા. આજનો વિષય અનુકૂળતા. વક્તા વિદાંગ દવે.
1: જીવનના ગહન અનુભવોના ક્ષેત્રમાં લાગણીઓ અને પસંદગીઓની એક જટિલ રચના છે જે આપણી મુસાફરીને માર્ગદર્શન આપે છે. આ સંરચનાના કેન્દ્રમાં અમને અનુકૂળતાની રસપ્રદ વિભાવના મળે છે જે પરિચિતતા અને અનુમાનિતતાનું અભયારણ્ય છે. તેમ છતાં તે તેની સરહદોની બહાર સાહસ કરવાની નિરંતર હિંમત કરતું જ રહે છે અને આ જ પ્રક્રિયા દરમિયાન આપણે ઘણીવાર આપણા અસ્તિત્વના સાચા રસને પામી લઈએ છીએ. ગુજરાતી સાહિત્યની દુનિયામાં આ અનુકૂળતાનું અત્યંત કુશળ રીતે અન્વેષણ કરવામાં આવ્યું છે જે અજ્ઞાતતામાં પગ મૂકવાની પરિવર્તનશીલ શક્તિને ઉજાગર કરે છે. આપણા પ્યારા પ્રખ્યાત ગુજરાતી લેખક શ્રી પન્નાલાલ પટેલની કૃતિઓમાં આપણને તેમના અનુકૂળતાના અજાણ્યા પાણીમાં પોતાના ઉત્કૃષ્ટ ચિત્રણ સાથે વિચારોના વહાણોને હંકારતા જોવા મળે છે. માનવીની ભવાઈ સામાજિક ધોરણો અને અપેક્ષાઓની ઝીણવટપૂર્વક તપાસ કરે છે. જે વ્યક્તિઓના અનુકૂળતા પહેલાના સ્તરોનું નિરૂપણ કરે છે કારણ કે તેઓ પરંપરાગતતાના બંધનોમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. અહીં વ્યક્તિગત વિકાસની અનિશ્ચિતતાઓને સ્વીકારવા સામે આરામદાયક છે તેની મર્યાદાઓમાં રહેવાની કિંમત. પ્રેરણાની દીવાદાંડીમાં શ્રી ઉમાશંકર જોશીજી જેવા મહાન કવિઓ આપણને મળે છે જેઓ પોતાની પંક્તિઓ દ્વારા આપણને વણ શોધાયેલાને શોધવા માટે ઇશારો કરે છે. જોશીજીની કવિતાઓ ઘણીવાર ગહન લાગણીઓ અને ચિંતનોને ઉત્તેજિત કરે છે. વાચકો તેમની અનુકૂળતાઓ પર વિચાર કરવા આવકારે છે. તેમના શબ્દો સ્વયં લાદવામાં આવેલી મર્યાદાઓમાંથી મુક્તિની ઝંખના સાથે પડઘો પાડે છે. નિયમિતતાના માનસિક બંધનો મુક્ત થાઓ કારણ કે અજાણ્યામાં તમારો આત્મા ચમકશે. આગળ એક પગલું ભરો, નવીનતાને સ્વીકારો. તમે શું કરી શકો છો તેની ઊંડાઈ શોધો અને તેની ઊંચાઈ શોધો. આવી પંક્તિઓ અનુકૂળતા એટલે કે કમ્ફર્ટ ઝોનની આગળ વધવાના સારને સમાવિષ્ટ કરે છે. એવો વિચાર કે જેઓ અજાણ્યામાં સાહસ કરવાની હિંમત કરે છે તેઓની વૃદ્ધિ અને સ્વશોધની રાહમાં જુએ છે. આપણા પોતાના જીવનમાં કમ્ફર્ટ ઝોન તે સલામતી અને નિશ્ચિતતાની જગ્યા તરીકે પ્રગટ થાય છે. અનુકૂળતા તે છે જ્યાં આપણે નિયંત્રણમાં અનુભવીએ છીએ, પરિવર્તનના અણધાર્યા પવનોથી સુરક્ષિત છીએ. તેમ છતાં તે એક એવી જગ્યા છે જ્યાં સ્થિરતા અને આત્મસંતુષ્ટતાના મૂળ લઈ વિકસિત

0: થઈ શકે છે. સમગ્ર બ્રહ્માંડ આપણને હંમેશા એમ જ દર્શાવે છે કે આ જ અસ્વસ્થતામાં પગ મૂકવાની ક્ષણો છે. પછી ભલે તે સપનાની શોધમાં હોય કે પોતાના સાચા સ્વને સ્વીકાર કરવાની હોય, જે આપણા ભાગ્યને આકાર આપે છે. જીવનની ભૂલભુલામણી ભરી પંક્તિઓમાં આપણને માત્ર વાર્તાઓ અને છંદો જ નહીં, પરંતુ માનવીય સ્થિતિને પ્રતિબિંબિત કરતા અરીસાઓ પણ જોવા મળે છે. અમે કાલ્પનિક પાત્રો અને કવિતાઓની કલમોના જીવનમાં પ્રતિબિંબિત કમ્ફર્ટ ઝોન સાથેની અમારી પોતાની લડાઈઓ જોઈએ છીએ. અમને યાદ કરવામાં આવે છે કે જ્યારે કમ્ફર્ટ ઝોન આશ્વાસન આપે છે ત્યારે જાદુ થાય છે. જ્યારે આપણે તેની બહાર કષ્ટદાયક યાત્રા પર આગળ વધવાની હિંમત ધરાવીએ છીએ અને ઘણા જ મનોમંથનો પછી આ જ વિચારો અને ક્રિયાઓને અમલમાં લાવીએ છીએ, તે ત્યાં છે જ્યાં હૃદય અને મનના અજાણ્યા પ્રદેશોમાં કે આપણે વિકાસ, સ્થિતિસ્થાપકતા અને આપણા પોતાના અસ્તિત્વની અમર્યાદ ક્ષમતાઓનો ખજાનો શોધી કાઢીએ છીએ. તો આ જીવને જે જીવન મળ્યું છે તેને જીવવા યોગ્ય બનાવીએ, માત્ર અનુકૂળતાઓથી જ નહીં પરંતુ તેની પરે અનંત આકાશમાં પ્રવાસ કરીએ, અનુકૂળતામાં આપણી મહેનતનો પ્રતિસાદ સાંભળીએ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમૃત ધારા અંતર્ગત અનુકૂળતા વિષય પર વાર્તાલાપ વેદાંગ દવે હતા. હવે શ્રી રામચરિતમાનસ ગાન.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. માણસા તાલુકાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સાબરમતી નદી પરના બેરેજના નિર્માણથી જળસ્તર ઊંચા આવશે, જેથી ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે. કોવિડ દરમિયાન ફરજ પર મૃત્યુ પામનાર જીએસઆરટીસીના 115 કર્મચારીઓના પરિવારજનોને 25-25 લાખની સહાય ચૂકવાશે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદારીને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાંતોએ પોતાના વિચારો રજૂ કર્યા. ઓપરેશન મ્યુઅલ હન્ટ હેઠળ અમદાવાદ પોલીસે દેશની અલગ અલગ 11 જેટલી સાયબર ફરિયાદોમાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, વલસાડમાં સામેલા ધારને કારણે શાળા કોલેજોમાં રજા જાહેર. અને નર્મદા જિલ્લામાં શાળાકીય કબડ્ડી સ્પર્ધા યોજાઈ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. માણસાના ચરાડા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. શ્રી શાહે સાબરમતી નદી પર 341 કરોડ રૂપિયાના ખર્ચે મહુડી નજીક ઘેડ બેરેજ અને 247 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રાજપુર બેરેજનું પણ ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું, આસપાસના ગામના કુવાઓના જળસ્તર 20 ફૂટ જેટલા ઊંચા આવશે. ચરાડા ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનતા સારવાર માટે ગાંધીનગર સુધી નહીં જવું પડે.
1: ચરાડા ગામમાં સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર, એનું લગભગ 1 લાખ લોકોને ફાયદો મળવાનો છે. 24 કલાક 7 દિવસ ડાયાલિસિસ, મોલ્યુલર થિયેટર, ઓપરેશન થિયેટર, NICU, આ બધી જ વ્યવસ્થાઓ ચરાડાના ગરીબ લોકોના આસપાસના ગામના ગરીબ લોકોને મળતી થશે.
0: કોરોના મહામારી દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 115 કર્મચારીઓના પરિવારોને 25 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા સહાયના ચેકનું વિતરણ 27 જુલાઈના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 સ્થિત નર્મદા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કરવામાં આવશે. જીએસઆરટીસીના કોરોના વોરિયર્સને સહાય આપવાની પહેલ હેઠળ 28 કરોડ 75 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. કોવિડ મહામારી દરમિયાન વર્ષ 2020-21માં જીએસઆરટીસીએ 3 રાજ્યોમાં 22,953 ટ્રીપ્સનું સંચાલન કરી કુલ 6,99,357 મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડ્યા હતા. મૃત્યુ પામનારાઓમાં 39 ડ્રાઇવર, 31 કંડક્ટર, 29 વહીવટી કર્મચારીઓ અને 16 મિકેનિકનો સમાવેશ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદેહીને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતની કચેરી દ્વારા અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય વિષયક પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદનું આયોજન નવી દિલ્હી સ્થિત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં વિવિધ ચર્ચા સત્રોમાં દેશની વિવિધ પ્રતિષ્ઠિત કાયદા યુનિવર્સિટીઓના કુલપતિઓ, રજિસ્ટ્રાર, શિક્ષણવિદો, સંશોધકો, કાયદા ક્ષેત્રના નિષ્ણાંતો અને ચૂંટણી વ્યવસ્થાપન સાથે સંકળાયેલ અધિકારીઓ તથા વરિષ્ઠ પત્રકારો પણ સામેલ થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 1178

0: શૂન્ય દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ આપી SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આવતીકાલના રોજ સવારે 8 થી 11 કલાક દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. આવતીકાલે બપોર બાદ મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆતો સાંભળશે. ઓપરેશન મ્યુઅલ હન્ટ હેઠળ અમદાવાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ભારતભરની 11 જેટલી સાયબર ફરિયાદોમાં સંડોવાયેલા એક બેંક એકાઉન્ટ આધારકને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપે સાયબર ક્રાઇમ આચરતી આંતરરાજ્ય સિન્ડિકેટ ગેંગના મુખ્ય સૂત્રધારો સાથે સીધા સંપર્કમાં રહી નાણાંની હેરફેર કરવામાં મદદ કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ભારતભરના વિવિધ રાજ્યોમાં થયેલી કુલ 11 સાયબર ફરિયાદોમાં અંદાજે 3 કરોડ જેટલી માતબર રકમનું ફ્રોડ થયું હતું. ફરિયાદને આધારે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો.
0: આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં 15 ઇંચથી વધુ તેમજ નાના પોંઢામાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં ગઈકાલે સાંજથી ભારે વરસાદને કારણે શાળા કોલેજોમાં વહીવટીતંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. વધુ વરસાદને કારણે પાર તેમજ દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા દમણગંગા સ્થિત મધુબન ડેમમાં પાણીની આવક થતાં 71,000થી વધુ પાણી છોડવામાં આવતા ડેમના કુલ 6 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. જિલ્લામાં અતિભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. વલસાડના માલવણ ગામના કરદીવા ફળિયામાં રહેતા વૃદ્ધ માછીમાર કાંતિભાઈ પટેલનું સ્થાનિક તળાવમાં માછીમારી કરવા જતા અકસ્માતે ડૂબી જવાથી મોત થયું હતું. ભાવનગર જિલ્લામાં 1.5 થી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઘોઘામાં 1 ઇંચ, શિહોર તેમજ તળાજામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના ટોકરવા નજીક ઉચ્છલ નિજર હાઇવે પર વરસાદને કારણે રસ્તો લપસણો બનતા સુરતથી નંદુરબાર જતી ST બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. એ જ સ્થળે પાછળથી આવી રહેલા કન્ટેનરના ચાલકે પણ વાહનનો કાબુ ગુમાવતા કન્ટેનર રોડની સાઇડમાં પલટી ખાઈ ગયું હતું. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે વઘઇ તાલુકાના મોટી દાબદર, નાનાપાડા રોડ, ભદરપાડા, ચીચોડ રોડ, ખાતર ફાટક, ઘોડી રોડ, ઘોદડીયા, પાંઢણમાળ રોડ પર વાહન વ્યવહાર અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 2 દિવસ અત્યંત ભારે વરસાદ માટે એલર્ટ જારી કરાયું છે, જેમાં નવસારી વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની હવામાન વિભાગના વડા AK દાસે સંભાવના દર્શાવી છે.
2: હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા 1 થી 27 તક. હેવી ટુ વેરી હેવી વિથ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કા વોર્નિંગ દિયા ગયા હૈ. જો રેડ વોર્નિંગ જો એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ ડિસ્ટ્રિક્ટ આ રહા હૈ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી કે લિયે દિયા ગયા હૈ. વેરી હેવી રેનફોલ કા વોર્નિંગ ઓરેન્જ વોર્નિંગ કે સાથ દિયા ગયા હૈ છોટા ઉદયપુર, સુરત, નર્મદા, ડાંગ ઓર તાપી કે લિયે દિયા ગયા હૈ. ઓર યેલો વોર્નિંગ સાબરકાંઠા, ગાંધીનગર, હેડા, અહેમદાબાદ, આણંદ, બરોડા એન્ડ ભરૂચ કે લિયે દિયા ગયા હૈ.
0: માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપી છે. અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મહામેળામાં સુવ્યવસ્થિત આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે તમામ પગપાળા સંઘો અને માઈ ભક્તોને શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવા વહીવટીતંત્ર સજ્જ છે.
3: ભાદરવી પૂનમ મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો માઈભક્તોની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રથમ મીટિંગ રાખવામાં આવી હતી. સ્વચ્છતા, વિશામો, ભોજન, પાણી પુરવઠા, સુરક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તમામ જે બાબતો છે તેને સાંકળી લઈ જિલ્લા કક્ષાની અલગ અલગ

0: 28 જેટલી સમિતિઓની રચના આ ભાદરવી પૂનમ મહામેળો 2026નું સમગ્ર જે આયોજન છે એ સુચારુ રૂપે પડે તે માટે કરવામાં આવી છે.
1: નર્મદા જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાઓ યોજાઈ. જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત વિવિધ શાળાઓના અંડર 14, અંડર 17 અને અંડર 19 વયજૂથના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલુકા કક્ષાએ વિજેતા બનેલી ટીમો હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ટીમો રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાની પ્રતિભા દર્શાવશે, જ્યારે રાજ્યકક્ષાએ વિજેતા બનનાર ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. ગાંધીનગર ખાતે રમાઈ રહેલ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગઈકાલે રમાયેલી મેચમાં મહેસાણાએ જામનગરની ટીમને, રાજકોટે છોટાઉદેપુરને અને આણંદની ટીમે પંચમહાલની ટીમ પર વિજય મેળવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. માણસા તાલુકાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સાબરમતી નદી પરના બેરેજના નિર્માણથી જળસ્તર ઊંચા આવશે, જેથી ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે. કોવિડ દરમિયાન ફરજ પર મૃત્યુ પામનાર જીએસઆરટીસીના 115 કર્મચારીઓના પરિવારજનોને 25-25 લાખની સહાય ચૂકવાશે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદારીને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાંતોએ પોતાના વિચારો રજૂ કર્યા. ઓપરેશન મ્યુઅલ હન્ટ હેઠળ અમદાવાદ પોલીસે દેશની અલગ અલગ 11 જેટલી સાયબર ફરિયાદોમાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ. વલસાડમાં સામેલા ધારને કારણે શાળા કોલેજોમાં રજા જાહેર. અને નર્મદા જિલ્લામાં શાળાકીય કબડ્ડી સ્પર્ધા યોજાઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: ફરી જોડાઈએ કાર્યક્રમ ભૂલે વિસરે ગીત સાથે.
3: કોઈ હૈ મંઝિલ રસ્તા હૈ મુશ્કિલ.

0: प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपर फास्ट एक्सप्रेस के यात्रियों
1: आने मोबाइल चार्ज कर वो हतो
2: दिमाग चार्ज कर
3: आवा पब्लिक पोर्ट थी फोन चार्ज करियो तो पर्सनल डेटा थशे पब्लिक
2: जोयू
1: पप्पा हूँ पे करू छू नो सिग्नल
3: हवे शू करेश
1: फ्री वाईफाई छे ने
2: बुद्धू सुधरी जा
3: पेमेंट्स माटे नो ओपन वाईफाई
1: मतलब फ्रॉड ने करो बाय बाय
3: आरबीआई कहे छे
2: करो योग्य शुरुआत बनो फाइनेंशियली स्मार्ट
4: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે
5: ગુલશન બાવરાને ઇસ ગીત કો લિખા હૈ સોનિક ઓમી કા સંગીત

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને ઉત્તર મેસેડોનિયાના આર્થિક સંબંધોને વધુ વિસ્તારવા પર ભાર મૂક્યો. સરકાર નીટ પેપર લીક અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારોને સંયુક્ત પ્રયાસો કરવા હાકલ કરી. બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠકનો આજથી ચંદીગઢમાં પ્રારંભ થશે. સિક્કિમમાં સુરંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળ્યા. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. અને ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુનો સામનો ઉન્નતિ હુડા સામે. લક્ષ્ય સેન પણ પુરૂષોના સિંગલ્સના અભિયાનની શરૂઆત કરશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત ઉત્તર મેસેડોનિયા આર્થિક સંબંધોને વધુ આગળ વધારવા હાકલ કરી છે. બંને દેશોના વ્યવસાયો અને વેપારથી આગળ વધીને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા પર આધારિત લાંબા ગાળાની ભાગીદારીને મજબૂત બનાવવા વિનંતી કરી છે. સ્કોપેજમાં ભારત ઉત્તર મેસેડોનિયા બિઝનેસ ફોરમને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય રાષ્ટ્રપતિની ઉત્તર મેસેડોનિયાની પ્રથમ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ દાયકાના અંત સુધીમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર બમણો થઈ શકે છે. સુશ્રી મુર્મુએ આ મુલાકાતને ફળદાયી ગણાવી હતી.
1: આર્થિક સહયોગ હમારે દ્વિપક્ષીય સંબંધો કા એક અત્યંત મહત્વપૂર્ણ સ્તંભ હૈ. હમ અપને દ્વિપક્ષીય વ્યાપાર કો દોગુના કરને પર ભી સહમત હુઈ. હમને આઈટી, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ તથા ટુરિઝમ, હોસ્પિટાલિટી ઓર ફિલ્મ મેકિંગ સહિત પ્રમુખ ક્ષેત્ર મેં સહયોગ પર ચર્ચા. હમ સ્વાસ્થ્ય સેવા મેં સહયોગ પર આપને દ્વિપક્ષીય અગ્રીમેન્ટ કો ભી રિન્યુઅલ કર રહે હૈ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સ્કોપજેમાં મધર ટેરેસાના સ્મારકની મુલાકાત લેશે. સ્કોપજર મ્યુઝિયમ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે. સરકાર સંસદમાં નીટ અને સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે.
2: સરકાર સંસદ મેં ના કેવલ ઇસ વિષય કો લેકર બલકે ઇસ વિષય કે સાથ સંબંધિત અન્ય સભી વિષયો કો વિસ્તૃત ચર્ચા કે લિયે તૈયાર હૈ. પ્રધાનમંત્રી જી ને બહોત સ્પષ્ટ કહા હૈ કે નીટ ઓર પેપર લીક ઇત્યાદિ વિષયો કે લેકર કે જો લોગ ભી જિમ્મેવાર હૈ ઉનકે ખિલાફ કડી સે કડી કાર્રવાઈ કી જાયેગી ઓર હમ અપને બચ્ચો કે સાથ અન્યાય નહીં હોને દેંગે.
0: નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે આરોપ લગાવ્યો કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સરકારના આશ્વાસન છતાં નીટ મુદ્દા પર ચર્ચા કરવાની તેમની અગાઉની માંગથી ફરી ગયા છે. ગઈકાલે નીટ મુદ્દા પર ચર્ચાની માંગણી સાથે રાહુલ ગાંધી સહિત વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ લોકકલ્યાણ માર્ગ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અને કેન્દ્રીય ગૃહસચિવ ગોવિંદ મોહન વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તે દરમિયાન શ્રી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો સરકાર સંસદમાં નીટ મુદ્દા પર ચર્ચા કરવા માટે સંમત થાય તો તેઓ તાત્કાલિક તેમનો વિરોધ સમાપ્ત કરશે. સરકારે આ બાબતે ચર્ચાની માંગ સ્વીકારી લીધી છે તેની જાણ કરવામાં આવી ત્યારે શ્રી ગાંધી તેમની અગાઉની માંગથી ફરી ગયા હતા અને નવી માંગણીઓ રજૂ કરી હતી. શ્રી જીતેન્દ્રસિંહે રાહુલ ગાંધી જેવા વરિષ્ઠ નેતાનું આ વલણ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. સંસદ ભવનના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં ગઈકાલે એનડીએની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન એનડીએ સાથી પક્ષોએ પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન આપતો ઠરાવ

0: પસાર કર્યો હતો. પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ દેશમાં પેપર લીક અટકાવવા તમામ સંબંધિતો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે શ્રી મોદીએ પરીક્ષા પેપર લીકમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવા અને દેશના યુવાનોના હિતોનું રક્ષણ કરવાના સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે. શ્રી રિજીજુએ ઉમેર્યું કે પ્રધાનમંત્રીએ અનેક દેશો સાથે કરેલા મુક્ત વેપાર કરારોની પણ ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે તમામ કરાર ખેડૂતોના કલ્યાણ અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. શ્રી રિજીજુએ સંસદમાં વિરોધ પક્ષોને સહયોગ માટે અપીલ કરતા તમામ રાજકીય પક્ષોને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં સાથે મળી કામ કરવા હાકલ કરી. બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠક આજથી ચંદીગઢમાં શરૂ થશે. આ 3 દિવસીય બેઠક મુખ્યત્વે આરોગ્ય સુરક્ષા, ડિજિટલ આરોગ્ય, રોગચાળાની તૈયારી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળની સાર્વત્રિક સુલભતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યું કે આ બેઠક વૈશ્વિક આરોગ્ય પ્રાથમિકતાઓ પર સામૂહિક કાર્યવાહી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
1: બેઠક સ્વાસ્થ્ય સંબંધી પ્રમુખ વૈશ્વિક પ્રાથમિકતાઓ પર સામૂહિક કાર્યવાહી કે પ્રતિ ભારત કી પ્રતિબદ્ધતા કો દર્શાતી હૈ. મંત્રી સ્તરીય બેઠક મેં પારંપરિક ઓર પૂરક ચિકિત્સા, સ્વસ્થ જીવન શૈલી, માનસિક આરોગ્ય તથા સુદૃઢ સ્વાસ્થ્ય પ્રણાલી જૈસે મહત્વપૂર્ણ વિષયો પર ભી વિચાર વિમર્શ કિયા જાયેગા. આધિકારિક કાર્યક્રમ કી શરૂઆત આજ વરિષ્ઠ અધિકારીઓ કી બેઠક સે હોગી. ઇસકે બાદ કલ કેન્દ્રીય સ્વાસ્થ્ય ઓર પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા કી અધ્યક્ષતા મેં બ્રિક્સ દેશો કે સ્વાસ્થ્ય મંત્રીઓ કી બેઠક આયોજિત કી જાયેગી. સૌમ્ય શરણ, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી ફિલિપાઇન્સની 2 દિવસની મુલાકાતે જશે. તેઓ આસિયાન માળખા હેઠળ વિદેશમંત્રી સ્તરની બેઠકોમાં ભાગ લેશે. શ્રી જયશંકર ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના વિદેશમંત્રીઓ સાથે ક્વાડ વિદેશમંત્રી સ્તરની બેઠકમાં પણ ભાગ લેશે. શ્રી જયશંકર ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે. ભારતીય નૌકાદળ આજે કર્ણાટકના કારવારમાં એન્ટી સબમરીન યુદ્ધ જહાજ આઈએનએસ માલવનને તેમના કાફલામાં સામેલ કરશે. આ ભારતના સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહ આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ યુદ્ધ જહાજ નૌકાદળની દરિયાઈ સુરક્ષા અને એન્ટી સબમરીન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. ભારતે અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલી છે. ખોરાક અને તંબુ સહિતની રાહત સામગ્રી અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળને મોકલવામાં આવી છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનના પીડિત લોકો સાથે ઊભું છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં આવેલા વિનાશકપુરમાં લગભગ 20 લોકો માર્યા ગયા છે. 80થી વધુ ઘાયલ થયા છે. 100થી વધુ લોકો હજુ પણ ગુમ છે. સિક્કિમના નામચી જિલ્લામાં સમરદુંગમાં આવેલી એનએચપીસી તિસ્તાની 6ઠા તબક્કાની જળ વિદ્યુત પરિયોજનાની નિર્માણ હેઠળની સુરંગમાંથી ફસાયેલા લોકોને બચાવવા માટે આજે 3જા દિવસે પણ શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળી આવ્યા છે અને 13 લોકો દુર્ઘટનાગ્રસ્ત ટનલમાં ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર અને મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગકોલે ગઈકાલે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ઘટનાના કારણો શોધવા માટે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની જાહેરાત કરી હતી. શ્રી ગોલે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના ભૂસ્ખલનને કારણે નહીં પણ મિથેન ગેસના વિસ્ફોટને કારણે બની હોઈ શકે છે. ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે પીવી સિંધુનો સામનો ભારતીય ખેલાડી ઉન્નતિ હુડા સાથે થશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: चीन ओपन बैडमिंटन टूर्नामेंट में पीवी सिंधु का मुकाबला भारत की ही उन्नति हुड्डा से होगा. पुरुष सिंगल्स में लक्ष्य सेन भी आज अपने अभियान की शुरुआत करेंगे. पुरुष सिंगल्स के ही शुरुआती दौर में आज आयुष शेट्टी का सामना अलवी फरहान से होगा. पुरुष डबल्स में MR अर्जुन और हरिहरन अम्सकरुणन, मिक्स्ड डबल्स में रोहन कपूर और ऋत्विका शिवानी गड्डे तथा तनिषा क्रेस्टो और ध्रुव कपिला भी चुनौती पेश करेंगे. इसके अलावा हॉकी इंडिया ने हॉकी विश्व कप के लिए 20 सदस्यीय पुरुष टीम की घोषणा भी की है. विश्व कप 15 से 30 अगस्त तक बेल्जियम और नीदरलैंड्स में आयोजित किया जाएगा. भारतीय टीम की कमान हरमनप्रीत सिंह संभालेंगे.
0: અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.

0: આજે મોટાભાગના અખબારોએ નીટ પેપર લીક મુદ્દે પીએમ આવાસ સામે વિપક્ષના ધરણા બાદ રાહુલ ગાંધીની અટકાયતના સમાચાર તસવીર સાથે પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, મોદીએ મૌન તોડ્યું, પીએમ હાઉસ સામે રાહુલના દેખાવો. દિવ્ય ભાસ્કરે લખ્યું, યુવાનોની શક્તિ, વિપક્ષનું પ્રદર્શન. રાજસ્થાન પત્રિકા લખે છે, રાહુલ કે ધરને કે બાદ સરકાર ચર્ચા પર રાજી. સ્થાનિક સમાચારોમાં આજથી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહીના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને ઉત્તર મેસેડોનિયાના આર્થિક સંબંધોને વધુ વિસ્તારવા પર ભાર મૂક્યો. સરકાર નીટ પેપર લીક અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારોને સંયુક્ત પ્રયાસો કરવા હાકલ કરી. સિક્કિમમાં સુરંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળ્યા. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. અને ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુનો સામનો ઉન્નતિ હુડા સામે. લક્ષ્ય સેન પણ પુરૂષ સિંગલ્સના અભિયાનની શરૂઆત કરશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય

0: સુધીમાં 12 મૃતદેહો મળ્યા. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. અને ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુનો સામનો ઉન્નતિ હુડા સામે. લક્ષ્ય સેન પણ પુરૂષ સિંગલ્સના અભિયાનની શરૂઆત કરશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: ત્રિવેણી કાર્યક્રમ 8:30 ચિત્રલોક ગાને નયે જમાને કે 9:30 આજ કે ફનકાર 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 10:30 ધૂમ મસ્તી ધૂમ 11:02 દિલ સે 11:30 તરન્નુમ બપોરે 12:02 દરિયાઈ સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા પર શ્રી સુબોધ નાનકર પોલીસ અધિક્ષક કોસ્ટલ સિક્યોરિટી ગુજરાત પોલીસ સાથે હિતેશ માવાણીની મુલાકાત 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 1:30 સુરીલા સફર 1 પણ આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર 2 ત્રિવેણી 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 3 સખી સહેલી 4 કાર્યક્રમ પિટારા 5 સરગમ 5:30 સુરીલી સાંજ 6 સુરીલા સફર 7 કાર્યક્રમ જય માલા 8 આપ સાંભળશો કાર્યક્રમ હવા મહલ 8:15 ચિત્રલોક 9 આપકે લીએ 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 10 છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત. તો આ હતા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.
2: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
3: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
4: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
3: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
4: સચ?
3: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઈન ઠગો સે બચે.
4: સમજ ગયા.
5: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: है बी पार्क प्राक ने, मनोज मुंतशिर की रचना है, तनिष्क बागची का संगीत.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્યમાન એપ ડાઉનલોડ કરીને આયુષ્યમાન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.

0: 96.7 FM પર વિવિધ ભારતીય વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 10 વાગે મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંકોનો ઘટાડો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને ઉત્તર મેસેડોનિયા આર્થિક સંબંધોને વધુ વિસ્તારવા પર ભાર મૂક્યો. સરકાર નીટ પેપર લીક અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર. બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠકનો આજથી ચંદીગઢમાં પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારોને સંયુક્ત પ્રયાસો કરવા હાકલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માણસા તાલુકાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સાબરમતી નદી પરના બેરેજના નિર્માણથી જળસ્તર ઊંચા આવતા ખેડૂતો અને પશુ

લોકોની સમૃદ્ધિ વધશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી ફિલિપાઇન્સની બે દિવસની મુલાકાતે જશે. સિક્કિમમાં સુરંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળ્યા. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. ભારતીય નૌકાદળ આજે કર્ણાટકના કારવારમાં એન્ટી સબમરીન યુદ્ધ જહાજ આઈએનએસ માલવાનને તેના કાફલામાં સામેલ કરશે. ભારતે અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે ઇરાન જ્યાં પણ તેનો પરમાણુ કાર્યક્રમ ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરશે ત્યાં અમેરિકા શક્તિશાળી હુમલા કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે. કોવિડ-19 દરમિયાન ફરજ પર મૃત્યુ પામનાર જીએસઆરટીસીના 115 કર્મચારીઓના પરિવારજનોને 25-25 લાખની સહાય ચૂકવાશે. નશામુક્ત ગુજરાત માટે ગુજરાત સરકાર તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડના ડી એડિક્શન સેન્ટર શરૂ કરશે. 14.90 કરોડના ખર્ચે મંજૂરી મળતા જ પોતાના જિલ્લામાં જ સારવાર, કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ થશે. અને ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે પીવી સિંધુનો સામનો ઉન્નતિ હુડા સામે થશે. લક્ષ્ય સેન પુરૂષ સિંગલ્સમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીની રચના.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હવે સાંભળીએ સુરેશ દલાલની રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, 10:30 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. સૌપ્રથમ સાંભળીએ યે દિલ લગી ફિલ્મનું ગીત, અભિજીત અને સાથીદારોના સ્વરમાં. સંગીત દિલીપ સેન અને સમીર સેનનું.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો. ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની

0: તું એક તક.
1: પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: શ્રોતા મિત્રો, સાંભળીએ હવે દિલ તો પાગલ હૈ ફિલ્મનું ગીત. આશા ભોસલેનો સ્વર છે, સંગીત ઉત્તમ સિંહનું, બોલ છે આનંદ બક્ષીના.

ધૂમ અસ્તી ધૂમ કાર્યક્રમમાં સાંભળીએ હવે રાજા ફિલ્મગીત અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણનો સ્વર છે, સંગીત નદીમ શ્રવણનો બોલ સમીરના.

કાર્યક્રમમાં હવે સાંભળીએ રક્ષક ફિલ્મનું ગીત અભિજીતના સ્વરમાં. સંગીત આનંદ મિલનનું, બોલ છે દીપક ચૌધરીના.

સાંભળે ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમનું અંતિમ ગીત ઇશ્ક ફિલ્મનું, કુમાર સાનો, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિનો સ્વર, સંગીત અનુ મલિકનું બોલ છે રાહત ઇન્દોરીના.

0: તો શ્રોતા મિત્રો, આ સાથે જ ધૂમસ ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 11 વાગે મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ એક આદર્શ અને ઉત્તમ વ્યક્તિના ગુણોને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. સરકાર અને આરબીઆઈ દ્વારા નવા નિયમનકારી માળખા, ડિજિટલ લેન્ડિંગ એપ ડિટેક્ટરી અને સુધારેલા ગ્રાહક સુરક્ષા પગલાં દ્વારા ડિજિટલ લેન્ડિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં પાણી પુરવઠો કરતી ટ્રંક મેઇનમાં થયેલા લીકેજને તાત્કાલિક દૂર કરવા માટે મરામતની કામગીરી. પાલડી વોર્ડના 4 વોટર સ્ટેશનોમાં પાણીનો પુરવઠો ઘટશે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાના 73મા મુક્તિ દિવસ નિમિત્તે દાદરા ગ્રામ પંચાયત દ્વારા ઉજવણી. જાન્યુઆરી 2021થી જૂન 2026 વચ્ચે જોખમી ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 332 સફાઈ કામદારોના મોત નોંધાયા. સરકારે તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતાવાળા ડી એડિક્શન સેન્ટર, નશામુક્તિ કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો. દીપડા બાબતે અફવાઓ ન ફેલાવવા અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગની અપીલ. રાજ્યમાં સવારના 10 વાગ્યા સુધીમાં 56 તાલુકાઓ

જિલ્લાઓમાં વરસાદ. ડાંગની અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદી બે કાંઠે. નદીઓમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું. તાજેતરમાં બનેલી આગની ઘટનાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 25 મિલકત સીલ કરી. કર્ણાવતી એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાની મંજૂરી અપાઈ. સાથે જ બોરીવલી વલસાડ મેમુ હવે સુરત સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો. સુરત ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય કરમસિંઘ કર્માની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ અને પોરબંદર શહેરની મુખ્ય પાણીની પાઇપલાઇનના લીકેજના સમારકામના કારણે આજે એક દિવસ શહેરમાં પાણી વિતરણ બંધ રહેશે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ છીએ થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસી. આજની થીમ છે વરસાદ. વરસાદની એક ખાસ વાત છે, તે માત્ર ધરતીને જ નથી ભીંજવતો, યાદોને પણ તાજી કરી દે છે, આપણા મનને પણ મીંજવી જાય છે. ક્યારેક ચોની સુગંધ, ક્યારેક બારી પાસેની પવન, તો ક્યારેક કોઈ જૂનું ગીત, બધું જ દિલ સુધી પહોંચી જાય છે. તો આજના દિલસે કાર્યક્રમમાં આપણે માણીશું વરસાદને લગતા કેટલાક સુંદર ફિલ્મી ગીતો. ચાલો શરૂઆત કરીએ આ ગીતથી. અપનાગર ફિલ્મ મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં, રવિના સંગીત સાથે, પ્રેમ ધવનના બોલ.

વરસાદ કેટલી સરસ સિઝન છે ને. વરસાદની પહેલી બૂંદ પડે ને મન જાણે ધીમે ધીમે ભીંજાવા લાગે, ને પછી યાદોનો વરસાદ શરૂ થઈ જાય. આગળનું ગીત પણ એવી જ એક વરસાદી મુલાકાતની વાત કરે છે. તો ચાલો સાંભળીએ વરસાદ ફિલ્મનો આ ગીત લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં, શંકર જયકિશનનું સંગીત અને શૈલેન્દ્રના બોલ.

ગોપી કિશન ફિલ્મનો ગીત આપ સાંભળી રહ્યા હતા કુમાર સાનુ અને પૂર્ણિમાના યુગલ સ્વરમાં, સમીરના બોલ સાથે આનંદ મેલિનનું સંગીત. શ્રોતા મિત્રો, દિલસે કાર્યક્રમ

0: માં આપણે આજે વરસાદની વાતો કરી રહ્યા છીએ અને આ વરસાદની ભીંજવતી યાદો વચ્ચે લઈએ એક નાનકડો અંતરાલ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહે હો.
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
2: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાઝ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
3: સચ?
2: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઈન ઠગો સે બચે.
3: સમજ ગયા.
4: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

અંતરાલ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે દિલ સે કાર્યક્રમમાં. શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ વરસાદની, અને વરસાદના મોસમમાં આમ તો બધા જ વરસાદ ખાસ હોય છે, પણ પહેલો વરસાદ કંઈક વધારે જ ખાસ હોય છે, હે ને?

બાબુલ સુપ્રિયો અને અલકા યાજ્ઞિકના યુગલસ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ અંદાઝનું ગીત, નદીમ શ્રવણનું સંગીત અને સમીરના બોલ. દિલસે કાર્યક્રમમાં આગળ વધતા આપને સંભળાવીએ ફિલ્મ ફૂલ ઓર કાંટેનું આ ગીત, અનુરાધા પૌંડવાલ અને કુમાર સાનુના યુગલસ્વરમાં, નદીમ શ્રવણનું સંગીત, રાની મલિકના બોલ.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. અને આ સાથે જ અત્યારનો કાર્યક્રમ દિલસે અહીં સમાપ્ત કરીએ છીએ અને પ્રસ્તુત કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નમ. સંગીતની દુનિયામાં કેટલીક ધૂનો જેવી હોય છે જે સમયની સાથે જૂની થવાના બદલે વધુ સુંદર લાગવા લાગે છે. 60s, 70s અને 90s દાયકાના હિન્દી ફિલ્મી ગીતો પણ કંઈક એવો જ અમૂલ્ય વારસો છે આપણા માટે. શબ્દોમાં સાદગી, સૂરમાં મધુરતા અને લાગણીઓમાં સચ્ચાઈ, કદાચ આ જ કારણ છે કે આ ગીતો આજે પણ દિલને એટલા જ નજીક લાગે છે. તો ચાલો હવે માણીએ આવી જ કેટલીક સદાબહાર રચનાઓ અને સૌપ્રથમ સાંભળીએ લતા મંગેશકરના સુરમાં ફિલ્મ અનપટનું આ ગીત, મદન મોહનનું સંગીત અને રાજા મહેંદી અલી ખાનના બોલ.

दोस्ते फिल्म नु गीत आप सामने रहा था मोहम्मद रफीना शर्मा, लक्ष्मीकांत प्यारेलाल नु संगीत आनंद बख्शी ना बोल। શ્રોતા મંત્રો, ખરેખર જૂના ગીતો એટલા શાંત હોય છે કે એને સાંભળતા જ આપણું મન આપોઆપ શાંત થઈ જાય છે। અને આ જ જૂના ગીતોમાં પ્રેમ પણ એટલો અલગ રીતે પ્રસ્તાવિત કર્યો છે કે જે હજી પણ આપણા દિલને અડકીને આપણા દિલની નજીક રહે છે। ચાલો સાંભળીએ આવું જ એક સુંદર બીજું ગીત અજનબી ફિલ્મથી, કિશોર કુમારના સ્વરમાં, આર ડી બર્મનનું સંગીત, આનંદ બક્ષીના બોલ।

સારના બોલ અને મદન મોહનનું સંગીત. તરન્નુમ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ ઉમરાવ જાન ફિલ્મનું આ ગીત આશા ભોસલેના સ્વરમાં, ખૈયમનું સંગીત અને સહિયરના શાયરના બોલ.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ઉમરાવ જાનનું જગજીતસિંહના સ્વરમાં ફિલ્મ પ્રેમ ગીતનું આ ગીત, ઇન્દિવરના બોલ અને જગજીતસિંહનું સંગીત. હવે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: મુખ્ય સમાચાર. વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. કાશ્મીર ખીણમાં થઈ રહેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારમાં જનજીવન ખોરવાયું. પ્રતિકૂળ હવામાનના કારણે વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા સ્થગિત. કટરા અને ત્રિકુટા પર્વતોમાં પ્રવર્તમાન પ્રતિકૂળ હવામાનના કારણે શ્રીમાતા વૈષ્ણોદેવી યાત્રા આજે સતત ચોથા દિવસે પણ સ્થગિત. ભારતીય નૌકાદળે કર્ણાટકના કારવારમાં બીજા માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર કોર્વેટ આઈએનએસ માલવનને તેના કાફલામાં સામેલ કર્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ફિલિપાઇન્સના મનીલા ખાતે ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના તેમના સમકક્ષ સાથે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને સુરક્ષાના કારણોસર 16 મેટ્રો સ્ટેશન બંધ કર્યા. અમેરિકાએ સતત 11મી રાત્રે ઈરાન પર હુમલા શરૂ કર્યા. અમદાવાદના વટવાના વાનરવટ તળાવમાંથી બે કિશોરોના શબ શોધીને પોલીસને સોંપ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 31% કરતાં વધુ સરેરાશ વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 49.40%, સૌથી ઓછો કચ્છમાં 3.5% વરસાદ. સરદાર સરોવર નર્મદા ડેમમાં 67.84% જળસંગ્રહ, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયમાં 41% જેટલો પાણીનો સંગ્રહ. અલગ અલગ 12 ડેમ છલકાઈ જવાના કારણે હાઈ એલર્ટ પર. અત્યાર સુધીમાં પંચાયત હસ્તકના 456 અને અન્ય 7 માર્ગ મળી કુલ 463 માર્ગો અવરજવર માટે બંધ. ખરીફ પાકનું 59.59% વાવેતર થયું. અને ચાઇના ઓપન બેડમિન્ટનમાં આજે મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32માં ભારતની પીવી સિંધુ ભારતની જ ઉન્નતિ હુડા સામે ટકરાશે, જ્યારે પુરૂષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન જાપાનના યુશી તનાકા સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળશો દરિયાઈ સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા પર શ્રી સુબોધ નાનકર, પોલીસ અધિક્ષક કોસ્ટલ સિક્યોરિટી ગુજરાત પોલીસ સાથે હિતેશ માવાણીની મુલાકાત.
1: શ્રોતા મિત્રો નમસ્કાર. આપ જાણો છો તેમ ભારત છે, તેમાં અનેક પ્રકારના ભૌગોલિક સંરચના આવેલી છે. ભારતનો દરિયાઈ કાંઠો કોસ્ટલ લાઇન છે એ લગભગ 6,500 કિલોમીટર છે, અને તમે જેવી રીતે જાણો છો તેમ કોસ્ટલ લાઇનની બાબતમાં પણ ગુજરાત સમૃદ્ધ છે. ભારતને જે દરિયા કિનારો મળેલો છે તેના 1/4 ભાગનો એટલે કે લગભગ 1600 થી 1700 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતને મળેલ છે. કચ્છમાં જખૌથી લઈ અને દક્ષિણ ગુજરાતના ઉમરગામ સુધીનો આપણો દરિયાઈ કાંઠો સુરક્ષિત છે, સંવેદનશીલ છે અને અનેક પ્રકારની ભૌગોલિક સંરચનાઓ ધરાવે છે. મિત્રો, રાષ્ટ્રીય સુરક્ષા અને તેની સાથે સાથે આપણી દરિયાઈ સુરક્ષા પણ મહત્વની છે. આ વિષય પર વાતચીત કરવા માટે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં સુબોધભાઈ માનકર, કે જેઓ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે, તે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. સૌપ્રથમ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
2: થેન્ક યુ સો મચ આકાશવાણીને. આકાશવાણી મને એક ઇન્વિટેશન આપ્યું આ દરિયાઈ સુરક્ષા બાબતે એક ચર્ચા કરવા માટે, બાબતે ખૂબ ખૂબ આભારી છું અને લુકિંગ ફોરવર્ડ ટુ ધ ડિસ્કશન.
1: માનકર સાહેબ, જેમ વાત કરી તેમ રાષ્ટ્રીય સુરક્ષા અને તેના સંદર્ભમાં દરિયાઈ સુરક્ષાનું કેટલું મહત્વ છે?
2: જો હું આપણે જણાવવા માંગુ છું કે કોઈ પણ જ્યારે રાષ્ટ્રની વાત થાય છે એમાં એની જે ભૌગોલિક જે બાઉન્ડ્રી હોય છે, જે બોર્ડર હોય છે, એમાં અત્યારે ભારતમાં એક લેન્ડ બોર્ડર છે અને આટલી જ ઇમ્પોર્ટન્ટ એક કોસ્ટલ બોર્ડર છે. આપણે જે ઇન્ટ્રોડક્શનમાં અત્યારે કીધું કે 6,000 જેટલી છે, હું આપને ખાલી નાનું કરેક્શન કરવા માંગીશ. અત્યારે જે બાયસેક કરીને જે અમદાવાદ ગાંધીનગર ખાતે જે એજન્સી છે, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, એમના દ્વારા તાજેતરમાં સર્વે કરવામાં આવ્યો છે. ભારતમાં 15,000 કિલોમીટરની હવે એક્ઝેક્ટ કોસ્ટલાઇનની લેન્થ થઈ ગઈ છે, જે પહેલા જૂની આપણે 7,500 જેટલી ગણતા હતા. અને તમામ નાના મોટા ઇનન્ડેશન ગણો તો એની 15,000 જેટલી દરિયાઈ લેન્થ છે. અને આની સુરક્ષા એટલી જ મહત્વની થાય છે, કારણ કે તમે ભૂતકાળમાં જો તો જે 26/11 જો અટેક થયો હતો મુંબઈ ખાતે, એ અટેક પણ દરિયાઈ માર્ગેથી જ થયો હતો. અને આના પછી 2008 પછી ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જેટલી સુરક્ષા લેન્ડ ઉપર થાય છે, કારણ લેન્ડ ઉપર તમે બોર્ડર ઉભી કરી શકો છો, ફેન્સિંગ ઉભી કરી શકો છો, પણ જે દરિયાઈ બોર્ડર હોય છે એમાં તમે ફેન્સિંગ ઉભી કરી શકતા નથી. એના માટે સરકાર પણ ખૂબ પ્રયત્નશીલ છે કે કેવી રીતે દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવામાં આવે.
1: માનકર સાહેબ, જેમ આપણે વાત કરી તેમ દરિયાઈ સીમાંકનમાં ફેરફાર થયો છે અને અત્યારે હાલમાં 15,000 કિલોમીટર જેટલી આપણી દરિયાઈ સીમા છે. માનકર સાહેબ, આપણે વાત કરીએ તો જે આ સેટઅપ કહેવાય કોસ્ટલ સિક્યુરિટી માટે, દરિયાઈ સુરક્ષા માટે, તો એ સેટઅપ શું છે?
2: જે દરિયાઈ સુરક્ષાનો કમ્પ્લીટ સેટઅપ છે એ મરીટાઈમ ઝોન્સ ઓફ ઇન્ડિયા એક્ટ છે, આના દ્વારા રેગ્યુલેટ થાય છે. એમાં સૌથી પહેલી લેયર 12 નોટિકલ માઇલ સુધી એ સ્ટેટ પોલીસની હોય છે, કારણ એને ટેરિટોરિયલ વોટર કહેવામાં આવે છે, જે કોઈ પણ દેશની સોવરેન ટેરિટરી હોય છે. ધારો કે તમે કોઈની જગ્યા ઉપર આવી નહીં શકો, આવી રીતના તમે 12 નોટિકલ માઇલની અંદર કોઈ પણ દેશના વોટરમાં જઈ નહીં શકો. ત્યાં 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસ, પછી 12 નોટિકલ માઇલથી લઈને 200 નોટિકલ માઇલ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડ એજન્સી છે, એ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. અને 200 નોટિકલ માઇલ પછી હાઈ વોટર્સમાં ઇન્ડિયન નેવી સુરક્ષા પ્રદાન કરે છે. હવે જે એ મરીન પોલીસ જે છે 12 નોટિકલ માઇલ સુધીની, એને સાથ અને સહકાર આપવા એક મરીન ટાસ્ક ફોર્સ છે ગુજરાતમાં, એક સ્પેશિયલાઇઝ કમાન્ડો ફોર્સ છે જે એમ્ફીબિયસ ફોર્સ કહેવાય. એ લેન્ડ ઉપર પણ આ લોકો ટ્રેન છે, ઓપરેટ કરી શકે છે અને વોટરમાં પણ આ લોકો ઓપરેટ કરી શકે છે. તો આવી રીતનું આ 3 લેયરનું સુપરવિઝન છે, જેના થકે કોસ્ટલ સિક્યોરિટીની સુનિશ્ચિતતા કરવામાં આવે છે.
1: માનકર સાહેબ, આપણે ખૂબ જ સુંદર રીતે વાત કરી, દરિયાઈ કિનારાથી 12 નોટિકલ માઇલ એ મરીન પોલીસ સુરક્ષાની જવાબદારી સંભાળે છે, ત્યાર પછી ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવી, આ રીતે 3 લેયર સિક્યોરિટી હોય છે. માનકર સાહેબ, ગુજરાત રાજ્ય છે એ ઘણી બધી રીતે દરિયાઈ સુરક્ષાની બાબતમાં અગત્યનું છે, ભૌગોલિક રીતે, ત્યાર પછી તેવી જ રીતે વિસ્તારની રીતે. અને ગુજરાત છે એ ઉદ્યોગોની બાબતમાં નંબર 1 સ્ટેટ પણ કહી શકાય. કચ્છથી લઈ અને ઉમરગામ સુધી અનેકવિધ જગ્યાએ

0: મહત્વની ઔદ્યોગિક નેટવર્ક્સ આવેલા છે, સોલાર પાર્ક છે, પેટ્રોકેમિકલ સંકુલ છે. તો આ રીતે ગુજરાત રાજ્ય કોસ્ટલ સિક્યુરિટીની બાબતમાં કઈ રીતે મહત્વનું છે?
1: ગુજરાત રાજ્યનો જે નવો દરિયા કિનારો જે કાઉન્ટ કરવામાં આવે છે એની લેન્થ છે 2340 કિલોમીટર. હવે જે 15,000 માં આનું શહેર જોવો તમે તો એમાં ઘણો મોટો ફાળો છે ગુજરાતના દરિયાઈ બોર્ડરનો. હવે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ આવી છે કે આપણા બહુ નજીક પાકિસ્તાન આવેલો છે, જે ઇન્ડિયાની હોસ્ટાઇલ કન્ટ્રી છે. તમે ભૂતકાળમાં જોવો તો ગોસાબારામાં જે એક RDXની લેન્ડિંગ થઈ હતી, ભૂતકાળમાં ઘણા બધા આર્મ્સની લેન્ડિંગ થઈ છે, ઘણા બધા ઇન્ફિલ્ટ્રેશન અને ઘૂસણખોરી જે થઈ છે આ કચ્છ વિસ્તારમાં થયેલી છે. સાથે સાથે તમે જો જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે આમાં ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં માછીમારી થાય છે, અને જે સાઉથ ગુજરાત છે એમાં પણ ઘણા બધા પ્રમાણમાં ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સ આવેલા છે. હવે જે ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સમાં જે મેઇન ઇન્સ્ટોલેશન્સ છે આ તમે બે રીતે કેટેગરાઇઝ કરી શકો, એક ઓનશોર અને એક ઓફશોર. હવે ઓફશોર એટલે જે ઓઇલ પ્લેટફોર્મ્સ છે, રિલાયન્સ કરીને કંપની છે, કેન્સ કરીને કંપની છે, ઓએનજીસી છે, આ મોટા મોટા કંપનીઓના પ્લાન્ટ્સ આવેલા છે. સાથે સાથે મોટા મોટા પોર્ટ છે, જે કંડલા પોર્ટ છે, મુંદ્રા પોર્ટ છે, એમાં ભારતનો 40% ટ્રેડ બાય વોલ્યુમ આ બે પોર્ટથી અને આ મોટા મોટા પોર્ટથી થાય છે. એનાથી તમે અંદાજો લગાવી શકો કે ગુજરાતમાં ઇકોનોમી કેટલો ઇમ્પોર્ટન્ટ, એનો સિગ્નિફિકન્સ કેટલો છે. ગુજરાતમાં સાથે સાથે આનો દરિયાઈ કિનારામાં ખૂબ મોટો રિલિજિયસ સિગ્નિફિકન્સ પણ છે. જે દ્વારકાધીશનો મંદિર છે, સોમનાથનો જે મંદિર છે, આ બંને મંદિરો મોટા મોટા આ દરિયાકાંઠામાં જ આવેલા છે. એના થકી પણ આ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સાથે સાથે તમે જો જે અલંગ કરીને ખૂબ મોટી શિપ બ્રેકિંગ યાર્ડ છે એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇકોનોમિક એક્ટિવિટી થાય છે. તો એ બધી વસ્તુઓ જોતા જે તમે ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું કે ભૌગોલિક રીતે પણ ગુજરાતનો આટલી લાંબી કોસ્ટલાઇન હોવાના કારણે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સ, રિલિજિયસ ઇન્સ્ટોલેશન્સ અને ભૂતકાળમાં જેવા પણ બનાવો બન્યા છે જેના કારણે ગુજરાતની દરિયાઈ સુરક્ષા એ ભારતના ટોટલ દરિયાઈ સુરક્ષામાં એક સૌથી અગત્યનો અને મોટો ફાળો આનો દરિયાઈ સુરક્ષાનો.
0: મનકર સાહેબ, આપણે જેમ વાત કરી તેમ દરિયાઈ સુરક્ષામાં કોસ્ટલ પોલીસની ખૂબ જ મહત્વની ભૂમિકા છે, તો આ જે રોલ છે એસાઇનમેન્ટ એ કેવી રીતે પૂર્ણ કરીએ છીએ?
1: જેવી રીતે મેં કીધું કે 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસની પ્રાઇમરી જવાબદારી હોય છે. અમારી જવાબદારી જે છે પેટ્રોલિંગની છે અને સાથે સાથે શોર સિક્યોરિટીની છે. કેવી રીતે શોરને સિક્યોર રાખવા, હવે પેટ્રોલિંગ કરવા માટે ગુજરાત પોલીસને ટોટલ 30 બોટ ફાળવવામાં આવે છે, જેના યુઝ કરીને 5 ટન અને 12 ટન બોટનું વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે. સાથે સાથે નવા 26 બોટ મળવાની પણ શક્યતા છે. અત્યારે ગુજરાતમાં 22 જેટલા મરીન પોલીસ સ્ટેશનો છે જેનું સ્પેસિફિક કામ છે આ પેટ્રોલિંગ કરવાનું અને બાકી શોર સિક્યુરિટી કરવાનું. સાથે સાથે જે બીજા પોલીસ સ્ટેશન છે, જે મરીન પોલીસ સ્ટેશનો નથી, જે રેગ્યુલર પોલીસ સ્ટેશનો છે, એમની પણ આટલી જવાબદારી છે. અગર કોસ્ટ ઉપર તમારો વિસ્તાર આવતો હોય તો એમને પણ કોસ્ટની સુરક્ષા કરવી પડે. સાથે સાથે નવા 13 જેટલા પોલીસ સ્ટેશન બનવાની ભવિષ્યમાં એક અપ્રુવલ મળી રહી છે, અને જેના થકે આખી કોસ્ટલાઇન ગુજરાતની મરીન પોલીસ સ્ટેશનના જ્યુરિસડિક્શનમાં આવશે. સાથે સાથે ગુજરાતમાં 27,000 જેટલા રજીસ્ટર્ડ ફિશિંગ વેસલ્સ. તો હવે આ જે મેઇન એક્ટિવિટી જે થાય છે ફિશિંગ, આ ફિશિંગ અને ફિશરમેન દ્વારા કોઈ ફિશરીઝ એક્ટનું વાયોલેશન નહીં થાય, અને વાયોલેશન થાય તો એમાં પણ એન્ફોર્સમેન્ટ રીતે ફિશરીઝ એક્ટમાં એમના વિરુદ્ધમાં પણ ગુનો નોંધવામાં આવે છે. સાથે સાથે પેટ્રોલિંગ કરતા વખતે જે મેં આપને અલગ અલગ ટાપુઓની વાત કરી, ગુજરાતમાં 144 જેટલા ટાપુઓ છે જેમાં ઘણા બધા ઉપર માનવવસ્તી નથી અને ઘણા ઉપર માનવવસ્તી છે. પેટ્રોલિંગ દરમિયાન ત્યાં પણ ચેક કરવામાં આવે છે કે કેવી રીતે આ આઇલેન્ડ્સ ઉપર કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ તો થઈ નહીં રહી, કોઈ ગેરકાયદેસર બાંધકામ તો નહીં થઈ રહ્યું. આવી રીતનું સાથે સાથે જે પોર્ટ્સ છે જે કોસ્ટ ઉપર આવે છે, આપણે જે ઇન્ટ્રોડક્શનમાં પણ કરી, આ પોર્ટ્સ ઉપર અલગ અલગ રીતે ગુજરાત પોલીસ દ્વારા અને મરીન પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા વર્ષમાં 2 વખત સાગર કવચ નામની એક એક્સરસાઇઝ પણ કન્ડક્ટ કરવામાં આવે છે. આ એક્સરસાઇઝમાં પણ ગુજરાત પોલીસનો મોટો ફાળો છે કે કેવી રીતે એક સિમ્યુલેશન કરવામાં આવે છે કે અગર અટેક થઈ જાય તો કેવી રીતે એનો રિસ્પોન્ડ કરવું. તો આવી રીતે અલગ અલગ ગુજરાત પોલીસની એક જવાબદારી સોંપવામાં આવેલ છે, જેના થકી શોર સિક્યુરિટી એકદમ શોરના નજીક કોઈ ફ્લોટિંગ ડ્રગ પેકેટ આવી જાય ધારો કે, તો ફ્લોટિંગ ડ્રગ પેકેટ કોણ ડિટેક્ટ કરશે એ જવાબદારી પણ ગુજરાત પોલીસના જ્યુરિસડિક્શનમાં અને જવાબદારીમાં આવે છે.
0: મારી પાસે આપણે ખૂબ જ સરસ વાત કરી કે ગુજરાતમાં 27,000 જેટલા ફિશિંગ વેસલ્સ રજીસ્ટર્ડ છે, એટલે કે એક જે ફિશિંગ કોમ્યુનિટી કહેવાય, માછીમારી સમુદાય, જે પોતાની સાથે સાથે દેશને માટે પણ અગત્યનું આર્થિક હુંડિયામણ મેળવી રહ્યા છે, ખૂબ મોટા પ્રમાણમાં દરિયા પ્રોડક્ટ્સની નિકાસ પણ થઈ રહી છે. તો એક જે ફિશિંગ કમ્યુનિટી એ આપણા માટે, ગુજરાત પોલીસ માટે આંખ અને કાનની ભૂમિકા ભજવી રહી છે. તો ફિશિંગ કમ્યુનિટી સાથે ગુજરાત પોલીસ, કોસ્ટલ પોલીસની કામગીરી કેવી હોય છે?

0: એક્ઝેક્ટલી. ધારો કે તમે લેન્ડ જુઓ, લેન્ડમાં એક પોલીસનો ઇન્ફોર્મરનું એક નેટવર્ક હોય છે, બાતમીદારો હોય છે. આનો ઉપયોગ શું? કારણ પોલીસ દરેક વખતે દરેક જગ્યા ઉપર હાજર નહીં રહી શકે, એના માટે તમે ઇન્ફોર્મર જોઈએ જે તરત જ તમે બાતમી આપી શકે અને પોલીસ જઈને કાર્યવાહી કરે. આવી રીતના જ તમે જ્યારે દરિયાની વાત કરો છો ત્યારે દરિયામાં કોણ હોય છે? દરિયામાં હોય છે માછીમારો. હવે આ માછીમારો 24 કલાક દરિયામાં હોય છે. ઘણા માછીમારો જે જાય છે અઠવાડિયે અઠવાડિયા 10-10 દિવસ સુધી માછીમારી કરવા માટે દરિયામાં હોય છે. તો કંઈ શંકાસ્પદ એમને બોટ સ્પોટ કરી લીધી છે, કંઈ શંકાસ્પદ પોકેટ મળી ગયો છે, તો અમે પોલીસ એમના સાથે સંકલનમાં રહી એમને, તમે જ્યારે કીધું આઈઝ એન્ડ ઇયર્સ રીતે, આંખ અને કાન રીતે એમના સંપર્કમાં રહે છે. એના માટે એક ફિશરમેન વોચ ગ્રુપનો એક કોન્સેપ્ટ પણ ગુજરાતમાં સારી રીતે ચાલી રહ્યો છે. આ ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા આઈબીના લોકો, સાગર રક્ષક દળના લોકો, મરીન પોલીસના લોકો અને પોતે ફિશરમેન, આ ચારે ચાર સ્ટેક હોલ્ડર્સની રેગ્યુલરલી મીટિંગ થાય છે, જેમાં વિચારોનું આદાન પ્રદાન થાય છે, એમના સાથે ટ્રસ્ટ બિલ્ડિંગનો કરવામાં આવે છે. સાથે સાથે ફિશરમેન અવેરનેસના ઘણા બધા પ્રોગ્રામ કરવામાં આવે છે. ફિશરમેન અવેરનેસમાં એમને સમજણ કરવામાં આવે છે કે તમે જ્યારે પણ દરિયામાં જાઓ ત્યારે ટોકન લઈને જાઓ. ગુજરાતમાં એક ટોકન પ્રણાલી છે જે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા વિકસિત કરવામાં આવેલી છે કે તમે ટોકન લઈને જાઓ. જ્યારે પણ દરિયામાં જાઓ ત્યારે જે લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ હોય છે, જ્યારે લાઈફ જેકેટ, લાઈફ બોયા એ સાથે ફરજિયાત લઈને જાઓ. તમારા સાથે રેડિયો ફરજિયાત હોવો જોઈએ, કારણ દરિયામાં મોબાઈલ નેટવર્ક નથી આવતા. તો આવી રીતના અલગ અલગ સૂચનાઓ આ ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામમાં પણ આપવામાં આવે છે. અને જે તમે, હા, આપને રેકોર્ડમાં કહું, લગભગ 3,000 કરતાં વધુ ગુજરાતમાં ફિશરમેન વોચ ગ્રુપ્સ છે. અને દરેક વર્ષે ગુજરાત પોલીસનો એવો અભિગમ હોય છે કે તમામે તમામ ફિશરમેનને આ ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા અને ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામ દ્વારા રીચ કરવામાં આવે, જેના દરેક કોઈ એવો ફિશરમેન નહીં રહી જાય કે જે દરિયામાં જઈને કોઈ ડિઝાસ્ટર થઈ જાય અને વિશેષ ખબર નથી કે એ કેવી રીતે હું રિપોર્ટ કરું. ધારો કે ગુજરાતમાં એક 1093 કરીને કોસ્ટલ પોલીસનો એક હેલ્પલાઈન નંબર છે જે પેન ગુજરાત ચાલે છે. તમે દરિયામાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોઈ તો તમે આ નંબર ઉપર કોલ કરીને કહી શકો. તમે દરિયામાં કોઈ એવી બોટ જોઈ કે જેનો કલર કોડ ભારતથી મળતો જોડતો નથી, અથવા તમે આવો કોઈ ફ્લેગ દેખાવામાં આવ્યો કે જે ભારતથી મળતો જોડતો નથી, અથવા તો કઈ તમે એવી વસ્તુ કંઈક ફ્લોટિંગ દેખાવામાં આવી કે જે રેગ્યુલર કોર્સ ઓફ એક્શનમાં નથી જોવામાં આવતી, અથવા તો કોઈ એવું કોઈ ફિશિંગ પ્રેક્ટિસ કરે છે, ધારો કે લાઇન ફિશિંગ જે પ્રતિબંધિત છે, લાઇટ ફિશિંગ, બોક્સ ફિશિંગ, આ તમામ ફિશિંગ પ્રેક્ટિસિસ પ્રતિબંધિત છે ફિશરીઝ એક્ટ મુજબ. આવી કોઈ પ્રેક્ટિસ જોવામાં આવે તો આ લોકો 1093 જે હેલ્પલાઇન નંબર છે ગુજરાત કોસ્ટલ પોલીસનો, એના ઉપર કોલ કરીને અમે ડાયરેક્ટલી જાણ કરી શકીએ છીએ. અને બહુ સિનિયર ઓફિસર્સ દ્વારા એની જે મોનિટરિંગ કરવામાં આવે છે અને એની અકાઉન્ટેબિલિટી પણ ફિક્સ કરવામાં આવે છે કે જેમ કોલ આવે ઝડપથી જ, અને જે ગ્રાઉન્ડના જે સંસ્થાઓ છે, તો આ જે હેલ્પલાઇન નંબર છે આ ખાલી ને ખાલી ગુજરાત પોલીસ પૂરતો મર્યાદિત નથી, એ તમામ બીજા સાથે પણ સંકલન કરે છે. કોસ્ટગાર્ડ સાથે સંકલન કરે છે, ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરે છે, ફિશરીઝ સાથે સંકલન કરે છે, ગુજરાત મરીટાઈમ બોર્ડ સાથે પણ સંકલન કરે છે. આવી રીતનો તમામ એજન્સીઓના આઈઝ એન્ડ ઇયર્સ ફિશરમેન છે, જેમની શરૂઆત, કોઈ પણ વસ્તુની શરૂઆત એ ફિશરમેન પાસેથી જ થાય છે, પછી એને અલગ અલગ વિભાગોમાં એને જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, ડિસિમિનેટ કરવામાં આવે છે.
1: આપે ખૂબ જ સુંદર વાત કરી માનકર સાહેબ. ગુજરાત કોસ્ટલ પોલીસને જે નવમિત્ર, ટ્રાન્સપોન્ડર આ બધી એપ્લિકેશન્સ છે, તો એ કેવી રીતે કામ કરી રહી છે?
0: અત્યારનો જે યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે, અને અલગ અલગ ટેકનોલોજી એડોપ્ટ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખૂબ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, અને ભારત સરકાર દ્વારા પણ ઘણા બધા એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે અલગ અલગ ટેકનોલોજીનો પોલીસ અને ફિશરમેન માટે એનો ઉપયોગ થાય. એમાં એક બે ટેકનોલોજીનો આપને ખાલી એક ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. એક છે નભમિત્ર અને ટ્રાન્સપોન્ડર્સ. હવે ટ્રાન્સપોન્ડર્સ એક એવો ડિવાઇસ છે જે બોટ ઉપર ફિટ થાય છે. એ ટ્રાન્સપોન્ડર સીધો સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. ધારો કે તમે દરિયામાં ગયા, મોબાઈલ નેટવર્ક તો નથી આવતું પણ સેટેલાઇટ કોલ થાય છે, તો આ ટ્રાન્સપોન્ડરના મદદથી તમારી એક રિયલ ટાઈમ લોકેશન સિક્યોરિટી એજન્સીઝ મોનિટર કરી શકે છે કે તમે નો ફિશિંગ ઝોનમાં તો નથી જાવતા. તમે IMBL જે ઇન્ટરનેશનલ મરીટાઈમ બાઉન્ડ્રી લાઇન છે જે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની છે, એ ક્રોસ તો નહીં કરતા, કારણ તમે એ ક્રોસ કરો તો તમે પાકિસ્તાન તમારું અપહરણ પણ કરી શકે છે. તો આવી રીતનો એક ટ્રાન્સપોન્ડર છે. ગુજરાતમાં 27,000 બોટો પૈકી લગભગ 16,000 જેટલા બોટોમાં ટ્રાન્સપોન્ડર ફિટ થઈ ગયા છે. અને આ ટ્રાન્સપોન્ડરની જે મોનિટરિંગ થાય છે એ નભમિત્ર નામનું એક પોર્ટલ છે. આ પોર્ટલ દ્વારા એની મોનિટરિંગ કરી શકીએ છીએ. સાથે સાથે એક તટકવચ નામનું એક નવું એક પોર્ટલ બન્યું છે જે તમામ ભારતની જે કોસ્ટલ ડિજિટલ મેપિંગ બાયસેગ એજન્સી દ્વારા કરવામાં આવી છે. એના થકી એક તટકવચમાં તમે અલગ અલગ અલગ અલગ ઇન્સ્ટોલેશન્સ પણ જોઈ શકો કે તમારો હોસ્પિટલ ક્યાં, સ્કૂલ ક્યાં, તમારા પોલીસ સ્ટેશનો, આઉટપોસ્ટ, ચેકપોસ્ટ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, આવી તમામ વિગતો આ તટકવચ પોર્ટલ ઉપર પણ છે. સાથે સાથે મત્સ્ય વિભાગ અને ગુજરાત પોલીસ દ્વારા વિકસિત ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ એક ભારતમાં એક નવો

0: ઉપક્રમ છે જે ગુજરાતમાં એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે અને બાકી રાજ્યોમાં પણ એની પ્રેક્ટિસ હવે કરવામાં આવશે. આ ટોકન દ્વારા તમે પહેલા ટોકન લેવું પડે, ટોકનમાં તમે એ જણાવવું પડે કે તમે કેટલા ક્રૂ જાઓ છો દરિયામાં ફિશિંગ કરવા માટે, 4 જણા જાઓ છો, 5 જણા જાઓ છો અને કેટલા દિવસો માટે જાઓ છો. હવે તમે 5 દિવસો કીધા અને 5 લોકો લઈને જાઓ છો, પણ પાછા આવતા વખતે કોઈ છઠ્ઠો આદમી આવી ગયો તો એક શંકાસ્પદ વસ્તુ છે, કે કોઈ દેશ વિરોધી બીજો માણસ તો નથી જે દરિયામાંથી તમે કોઈને લઈને આવ્યો છો. આવી રીતના અલગ અલગ ટેકનોલોજી દ્વારા એની મોનિટરિંગ કરવામાં આવે છે અને સાથે સાથે તમામે તમામ સિક્યુરિટી એજન્સીઝમાં સમન્વય રહે. મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી આ તમામે તમામના સમન્વય રહે. એના માટે કમ્યુનિકેશન સેટ્સ આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા, જેને કોમ્પ્લાન કહેવાય, કોમન કોમ્યુનિકેશન પ્લાન. આ કોમ્પ્લાન દ્વારા તમામને હેન્ડહેલ્ડ સેટ્સ અને VHF સેટ્સ તમામ પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવીને આપવામાં આવેલ છે અને આ તમામે તમામ સેટ એક જ ફ્રીકવન્સી ઉપર છે, જેના થકી તમે એકબીજા સાથે સંપર્ક રાખી શકો. આવી રીતના અલગ અલગ અલગ અલગ ટેકનોલોજીના મદદ દ્વારા દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયત્ન ચાલુ છે.
1: માનકર સાહેબ, આપણે જેમ વાત કરીએ ટ્રાન્સપોન્ડર અને નભ મિત્રની, તો ફરી એક વખત આપણે એ જ પોઈન્ટ પર આવીએ કે કોઈ માછીમાર છે એ પોતાનું વેસલ લઈ અને ભૂલમાં IMBL ક્રોસ કરે તો આ સર્વિસીસ કેવી રીતે કામ કરશે?
0: કોઈ બોટમાં ટ્રાન્સપોન્ડર ફિટ હોય અને માણસ IMBL ક્રોસ કરી લે તો મેપમાં એને જીઓ ફેન્સિંગ કરવામાં આવેલી છે. હવે જીઓ ફેન્સિંગ એટલે આ પોર્ટલ જે છે નભ મિત્ર, એનો અત્યારે એક 2.0 વર્ઝન પણ આવ્યો છે, નભ મિત્ર 2.0. એમાં એની પ્રોપર ફેન્સિંગ કરવામાં આવેલી છે યુઝિંગ ગૂગલ કોઓર્ડિનેટ્સ. હવે કોઓર્ડિનેટ્સમાં એ ધારો કે તમારી બોટનો ટ્રાન્સપોન્ડર આ કોઓર્ડિનેટ્સ નજીક જાય, કાં તો આ કોઓર્ડિનેટ્સને ક્રોસ કરી જાય, તો એનો તરત જ અલર્ટ જનરેટ થાય છે. આ અલર્ટ મરીન પોલીસ પાસે પણ આવે છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ પાસે પણ આવે છે અને આ અલર્ટ ન થકે તરત જ તમે આ જે ટ્રાન્સપોન્ડર છે સ્પેસિફિક, આને ડાયરેક્ટ કમ્યુનિકેશન પણ કરવામાં આવશે કે તમે IMBL ક્રોસ કરજો, તમે પાછા આવી જાઓ, તમે નો ફિશિંગ ઝોનમાં જાઓ છો, તમે પાછા આવી જાઓ. આવી તમામ વસ્તુ આ ટ્રાન્સપોન્ડર અને નભ મિત્ર ટેકનોલોજીમાં છે.
1: ખૂબ જ સુંદર માહિતી આપી આપે માનકર સાહેબ. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારના લોકો અને ખાસ માછીમારો ફિશિંગ કોમ્યુનિટી છે તેને માટે આપનો કોઈ સંદેશ?
0: હું SP કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગર તરીકે આપ તમામ માછીમાર મિત્રોને અપીલ કરવા માંગુ છું અને જેટલા પણ લોકો જે દરિયાઈ વિસ્તારોમાં રહે છે, હું તમામને મારી અપીલ એવી છે કે અત્યારે મોન્સૂન બ્રેક ચાલે છે 1 જૂનથી 31 જુલાઈ સુધી. આ મોન્સૂન બ્રેકમાં દરિયો ખૂબ જ રફ હોય છે અને માછીમારી કરવામાં પ્રતિબંધ મૂકવામાં આવે છે, તો આવા સમયમાં કોઈ પણ દરિયામાં માછીમારી કરવા માટે ના જાય. તમારા જીવનને એમાં જોખમ છે અને પોલીસ કેસ પણ કરી શકે અગર તમે માછીમારી કરતા પકડાઈ જાઓ તો. સાથે સાથે મારે માછીમારી ઇવન મોન્સૂન બ્રેક પતી જાય પછી પણ મારી તમામ માછીમારોને અપીલ છે કે તમે નિયમોનું પાલન કરો. ફિશરીઝ એક્ટમાં જે તમે અલગ અલગ રૂલ્સ બતાવવામાં આવ્યા છે, ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામમાં જે તમે અલગ અલગ સમજાણ કરવામાં આવે છે, આ તમામનું પાલન કરો. આ તમામ રૂલ્સ તમારા સેફટી માટે, તમારા ભલાઈ માટે અને તમે સુખરૂપ રીતે પાછા એની તમારા ફેમિલી સાથે જીવી શકો આના માટે બનાવવામાં આવેલ છે. તો પોલીસનો સહકાર્ય કરો, કોસ્ટગાર્ડનો સહકાર્ય કરો. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ તમે દેખાય, કોઈ શંકાસ્પદ બોટ તમે દેખાય, તો તરત જ તમારા મરીન પોલીસ સ્ટેશન્સને કાં તો તમારા નજીક જે પણ સિક્યુરિટી એજન્સી હોય એમને જાણ કરો. તમે તરત જ મદદ આપવામાં આવશે અને તમે કોઈ પણ એવી વસ્તુની જાણ કરવી હોય તો 1093 જે કોસ્ટલ પોલીસનો હેલ્પલાઇન નંબર છે એમાં ફરજિયાત અને જરૂર જાણ કરજો. ઝડપમાં ઝડપ તમે સહકાર્ય આપવામાં આવશે અને તમારી મદદ કરવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ.
1: શ્રોતા મિત્રો, કોસ્ટલ સિક્યુરિટી સંદર્ભમાં ગુજરાત કોસ્ટલ પોલીસના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુબોધ માનકર સાહેબ આકાશવાણી સ્ટુડિયોઝના ઉપસ્થિત રહ્યા અને આપને ખૂબ સુંદર ઉપયોગી માહિતી આપી, તેના માટે માનકર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.
2: FM 96.7 વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આપ સાંભળી રહ્યા હતા દરિયાઈ સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા પર શ્રી સુબોધ નાનગર, પોલીસ અધિક્ષક કોસ્ટલ સિક્યોરિટી ગુજરાત પોલીસ સાથે હિતેશ માવાણીની મુલાકાત. હવે સાંભળશો પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં મરીઝની આ રચના.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનો આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ ક્ષણોમાં બરાબર 12 વાગીને 30 મિનિટે સાંભળશો મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: મુકેશજીના જન્મદિવસે એમના દ્વારા ગવાયેલ આ સુમધુર ગીત સાથે વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત છે, હાર્દિક અભિવાદન છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, કહેવાય છે કે જે જન્મે છે એમનું મૃત્યુ નિશ્ચિત છે,
1: પરંતુ જન્મ અને મૃત્યુ વચ્ચે વ્યક્તિ જે ગાથા લખે છે એ જ એને અમર બનાવે છે. મુકેશજીએ આમ તો ઘણા બધા અલગ અલગ પ્રકારના ગીતો ગાયા છે, પરંતુ દર્દભર્યા ગીતો એ એમની વિશેષતા રહી.
0: ખૂબ બધા ગુજરાતી ગીતોમાં પણ એમણે પોતાનો કંઠ આપ્યો છે. એમના સ્વર સાથે, એમણે ગાયેલા ગીતો સાથે તેઓ હર હંમેશ આપણા સ્મરણમાં રહ્યા છે. ગુજરાતી સંગીતમાં મુકેશજીનો અવાજ એક અલગ જ સ્થાન ધરાવે છે.
1: ભક્તિ હોય, લોકભાવના હોય કે પ્રેમની અભિવ્યક્તિ, દરેક પ્રકારના ગીતમાં તેમણે પોતાની આગવી છાપ છોડી છે. તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માન મળ્યા અને તેમના ગીતો આજે પણ મન મસ્તિષ્કમાં ગુંજી રહ્યા છે.
0: આજના તેમના જન્મદિને તેમને ભાવસભર અંજલિ સાથે શરૂ કરીએ આજની પત્રો અને ઇમેલ્સની સફર. તો સૌથી પહેલો આ પત્ર છે મારી પાસે જિલ્લા ખેડા તાલુકા નડિયાદ મુકામ ઉત્તરસંડાથી સૈયરમાં શાયરીના ફૂલ ખીલવતા શાયર મિત્ર રમેશ એલ ભાટિયાનો. અરે અરે, યે ક્યા, આજ તો ઉન્હોને અપની ચોરી કા ઇઝહાર કિયા હૈ ઓર ખત મેં લિખા હૈ, મેં હું અંજાના ચોર, ચુરા લેતા હું મેં આકાશવાણી કા અનમોલ ખજાના. કભી અર્ચના મેં ભક્તિ ગીતો સે પ્રભુ કે દર્શન ચુરા લેતા હું, કભી સુગમ સંગીત કે ગીતો કી બંસરી ચુરા લેતા હું, કભી ગુલ મહોર કે બગીચો સે ગીતો કી મહેફિલ ચુરા કર મનોરંજન કી જેલ મેં જિંદગી બસર કરતા હું, કભી સહિયર કે મેઘ ધનુષ કી મીઠાશ મેં દોનો બહેનો કી રેડિયો તરંગો સે ભેજી હુઈ મીઠાઈ ભી ખા લેતા હું. રમેશભાઈ, તમે તો અમને ડરાવી જ દીધા હતા, હા કે લેકિન અગર ચોરી એસી હૈ તો આપકે મુંહ મેં ઓર દો લડ્ડુ હમારી તરફ સે.
1: તો રમેશભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે ગાયત્રીનગર સરખેજથી સહિયર સખી નંદુબેનનો. સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, પિંકી, તપન તથા મુકેશભાઈ. નંદુબેન લખે છે કે સહિયરના અમે નિયમિત શ્રોતા મિત્રો છીએ અને આ કાર્યક્રમ અમારો મન ગમતો કાર્યક્રમ છે. હિતેશ માવાણીની પ્રસ્તુતિ અને બંને બહેનોની રજૂઆત ખૂબ જ સારી હોય છે. આપ બંનેની બોલવાની છટા મનને આનંદિત કરી દે છે. તારીખ 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેમજ વિશ્વ થેલેસીમિયા દિવસ પણ હતો. વત્સલ શાહ સાથે વાતચીત ખૂબ સારી લાગી, આ આખો કાર્યક્રમ ખૂબ ગમ્યો. 11 મેના રોજ મેહુલભાઈ સાથેની વાતચીત પણ સારી લાગી, ફરમાઈશી ગીતો પણ ગમ્યા, પ્રવીણભાઈની પસંદગીનું ભજન ગમ્યું. તો 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવામાં

0: કહેવામાં આવે છે. સંપ ત્યાં જમ્પ, આ વિચાર પરિવારમાં હોવો જોઈએ. ડિલિવરી બોયની વાત પણ સારી લાગી, હૃદયમાં સોંસરી ઉતરી જાય તેવી. પરિવારને સાથ સહકાર જરૂરથી આપજો, વડીલોને સાચવજો અને એમને એકલવાયું ના લાગે તેમની સાથે એવું વર્તન રાખજો. ડૉક્ટર ભૈરવી પરીખ હોમિયોપેથિક ડૉક્ટર છે. એમણે કાયમી રોગો વિશે સારી જાણકારી આપી અને 18 મેના રોજ કાવ્ય વાંચીને શરૂઆત કરી. ગઝલકાર નાટ્યકાર આદિલ મંસૂરીની પુણ્યતિથિ હતી. એમનું કાવ્ય વાંચ્યું તે ખૂબ જ ગમ્યું. મનહર ઉદાસની ગઝલ પણ ગમી. નંદબેન, આપનો સહ્યર કાર્યક્રમ માટેનો પ્રેમ છે ને અમને બહુ જ પ્રોત્સાહિત કરે છે. ખરેખર સખીઓ કાર્યક્રમ નિયમિત સાંભળીને પરિવારને સાચવતા સાચવતા અભિપ્રાય લખવાનો સમય નીકાળે ને અમને ખૂબ આનંદ આવે.
1: સૈયર સખી નંદુબેનના પત્ર પછી હવે આ પત્ર છે જામનગરથી 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો. એમની સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. આજની તેમની સ્પેશિયલ વન લાઇનર છે, મહેનતનું ફળ મોડું હોય છે પણ ખૂબ જ મીઠું હોય છે, હો ભાઈ? જી બિલકુલ બાબુભાઈ, નાના મોટા સૌને ઉપયોગી થાય એવી આ નાની પણ ખૂબ જ સમજવા જેવી વાત આજે આપે લખી છે. આગળ તેઓ જણાવે છે કે આકાશવાણીનો સૈયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ. એમાં આવતી અવનવી મુલાકાતમાં ઘણું ઘણું જાણવાનું મળે છે. તારીખ 26 જૂનના રોજ ડેન્ટિસ્ટ ડોક્ટર ભાવિકા શાહની મુલાકાતમાં જે દાંતના દુખાવાની વાતો કરી, દાંતની સફાઈ તથા બ્રશ કરવાની વાતો કરી તે સુપરહિટ હતી. દાંતના રોગો વિશેની જે વાતો કરી એમાં ઘણું જાણવાનું મળ્યું. કાર્યક્રમમાં મહોરમ વિશેની હજરત ઇમામ હુસેનની જે વાતો કરી તેમાં પણ ઘણું જાણવાનું મળ્યું. તારીખ 22 જૂનના રોજ વિધવા બહેનો વિશેની, સ્ત્રીના જીવન વિશેની, માનસિક તણાવની, વૃદ્ધ મહિલાઓની વાત કરી તે ખૂબ જ સાચી હતી. તો વળી 24 જૂન બુધવારના દિવસે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મહિલા દિવસે હંસા મહેતાની જે માહિતી આપી તે ખૂબ ગમી. શ્રોતાઓના પત્રોના સરસ જવાબો આપ્યા, મારા પત્રોનો પણ જવાબ આપ્યો. સાંભળીને આનંદ આનંદ થઈ ગયો. ગીત સંભળાવ્યું તે પણ ગમ્યું. જી બાબુભાઈ જી, ઘણા બધા કાર્યક્રમોની સમીક્ષા આજે તો આપે લખી મોકલી છે. આટલું ધ્યાનપૂર્વક આ કાર્યક્રમ સાંભળો છો એ જાણીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. પત્ર લખીને આપનો અભિપ્રાય અમારા સુધી પહોંચાડવા બદલ આભાર.
0: તો બાબુભાઈના સુંદર પત્ર બાદ હવે આ બે પત્રો છે ભાવનગરથી ગાગરમાં સાગર રૂપી પત્રો લખનાર આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર પ્રવીણ ચંદ્ર પી વાઘેલાના. લખે છે કે આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સહ્યર કાર્યક્રમ જે આપની ત્રિપુટી દ્વારા પ્રસારિત અને રજૂ થાય છે તે દરેક કાર્યક્રમને અતિ સુંદર અને સુમધુર બનાવી દે છે. કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા જે વાતો કરવામાં આવે છે, ઉપરાંત મુલાકાતો, વાર્તાલાપ અને પત્રોના જવાબો, ઇમેલનું વાંચન, ગીતોની પ્રસ્તુતિ લાજવાબ અને બેમિસાલ હોય છે. કાર્યક્રમની ઉમદા, ઉત્કૃષ્ટ અને ઉત્તમ રજૂઆત માટે ત્રિપુટીને જેટલા અભિનંદન અને ધન્યવાદ આપીએ તે ઓછા પડે. હવે એમણે એમને ગમતા કાર્યક્રમની સમીક્ષા લખી મોકલાવી છે કે 15 અને 22 જૂન સોમવારના કાર્યક્રમોમાં આપ બંને બહેનો દ્વારા રજૂ થયેલ યોગ દિનની વાતો, હિતેશ માવાણી દ્વારા શિક્ષિકાબેન રેખા વ્યાસ સાથેનો વાર્તાલાપ અને એક ગુજરાતી ગીત ખૂબ સુંદર રહ્યા, સાંભળવાની મજા આવી. ત્યારબાદ ફિલ્મી ક્ષેત્રે વિલન તરીકે ભૂમિકા ભજવનાર અમરીશ પુરીના જન્મદિનને અનુલક્ષીને વાતો, તેમજ ઉત્કર્ષ મરાઠે દ્વારા મહિલા વિધવા દિવસ નિમિત્તે રાજેશભાઈ સાથેની મુલાકાત અને શ્રોતા મિત્રોના પસંદગીના ગીત સાંભળવાની મજા આવી. તો 17 અને 24 જૂન બુધવારના રોજ સહ્યર કાર્યક્રમમાં આપ બંને બહેનો દ્વારા રજૂ થયેલ યોગાસન, પ્રાણાયામ વિશેની વાતો, શ્રોતા મિત્રોના પત્રો અને ઇમેલ્સના ઉત્તરો અને મારો એક પત્ર વાંચ્યો તે સાંભળવાનો આનંદ આવ્યો. ત્યાર પછી આપ બંને બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ સ્તરે મહિલાઓના હિસ્સા પરનો વાર્તાલાપ હંસાબેન મહેતા સાથે હતો તે, તેમજ પત્રો અને ઇમેલ્સના ઉત્તરો સાંભળીને ખૂબ જ આનંદ થયેલો. તો વળી બીજા પત્રમાં પ્રવીણ ચંદ્રજી લખે છે કે 19 અને 26 જૂન શુક્રવારના કાર્યક્રમોમાં યોગ દિવસની સુંદર વાતો, નમ્રતા મોદી દ્વારા યોગના વિવિધ પ્રકારો પરનો વાર્તાલાપ, આપ બંને બહેનો દ્વારા સંઘર્ષમાં જાતીય હિંસા નાબૂદ કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આ વિશેની વાતો, તેમજ ભાવિકા શાહ સાથે દાંતના દુખાવા અને તેને દૂર કરવાના ઉપાયો વિશે સુંદર વાતો રજૂ થઈ, અને છેલ્લે મોહરમ તાજિયા પરની વાતો સાંભળવા મળેલ, બે ગુજરાતી ગીતો પણ સાંભળ્યા. આ કાર્યક્રમો માટે પ્રસ્તુત

0: શ્રોતાઓને ખૂબ ખૂબ અભિનંદન. વાહ પ્રવીણચંદ્રજી, આટલા વિગતવાર અભિપ્રાય બદલ આપનો આભાર. અને ત્યારબાદ શ્રોતા મિત્રો, એમણે આકાશવાણીના તમામ ઉદ્ઘોષકો, સહ્યર ટીમ, પ્રસ્તુતકર્તા માવાણી સર અને આકાશવાણી તેમજ સહ્યરના સર્વે શ્રોતા મિત્રોને અષાઢી બીજ જગન્નાથ યાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે, તેમજ બહેનોને ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતની ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. પ્રવીણચંદ્રજી, અમારા સર્વે તરફથી આપને પણ આવનારા વિશેષ દિવસોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને અંતમાં આપે એક સરસ મજાનો સુવિચાર લખ્યો છે તે વાંચું છું. ઈશ્વરની સૃષ્ટિમાં અવ્યવસ્થિત કશું થતું નથી, બધું જ ગોઠવાયેલું છે.
1: મિત્રો, પત્રોની આજની આપણી સફર ચાલુ જ છે, પરંતુ આ સફરમાં આગળ વધીએ તે પહેલા મુકેશજીના સ્વરે ગવાયેલ વધુ એક ગીત સાંભળીએ, જેની ફરમાઈશ કરી છે જામનગરથી ધર્મેન્દ્રસિંહજીએ.

પત્રોની સફરમાં આગળ વધીએ તો હવે આ પત્ર છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી સૈયરના યંગેસ્ટ અને સ્વીટેસ્ટ પત્ર મિત્ર વિવેક માધુભાઈ ચૌહાણનો. વિવેકની સાથે છે માધુભાઈ, લખમણભાઈ, ચેતનાબેન, અસ્મિતા, રાહુલ, વિજય અને આર્યન. વિવેકભાઈ લખે છે કે અમે બધા સૈયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ જ સરસ આવે છે. આ મારો બીજો પત્ર છે. મારા પપ્પા કહેતા હતા કે તારીખ 22 જૂનનો કાર્યક્રમ ખૂબ

0: દિવસ હતો. વિધવા બહેનોને પડતી મુશ્કેલીઓ અને તેમને મળતી સહાય વિશેની માહિતી ખૂબ સરસ હતી. આગળ વિવેક જણાવે છે કે હવે અમારે વેકેશન ખુલી ગયું છે. હું હવે ત્રીજા ધોરણમાં આવી ગયો છું. મારા પપ્પા માધુભાઈ તમારા બધા કાર્યક્રમ સાંભળે છે અને રેકોર્ડિંગ કરે છે. હું શાળાએથી આવીને કાર્યક્રમ સાંભળું છું. મજા આવે છે. મારી શાળા ખૂબ સરસ છે અને શાળાના તમામ શિક્ષકો પણ સરસ છે. વાહ વાહ ને વિવેકભાઈ, આટલી નાની ઉંમરમાં તમે તો બહુ સરસ પત્ર લખો છો ને કાંઈ. બીજી વાર પત્રમાં એ પણ જણાવજો કે તમને રમતગમતમાં રસ છે કે નહીં અને શું રમવું ગમે છે. હો ને
1: વાહ, વિવેકભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે મુકામ પોસ્ટ નિયોલ જિલ્લા સુરતથી અનિલભાઈ દેસાઈનો. જણાવે છે કે ઘણા લાંબા સમય બાદ આપને પત્ર લખું છું. જી અનિલભાઈ, આ વાત તો સાચી. આપનો પત્ર સાચે જ ઘણા લાંબા સમય બાદ મળ્યો છે. તો હવે પત્રો નિયમિત રીતે લખવાનો સિલસિલો ચાલુ રાખજો હને. તો પત્રમાં આપે જણાવ્યું છે કે આપ નિવૃત્ત રેલવે સિનિયર સિટીઝન છો અને આપની વય 86 વર્ષની છે. નિવૃત્ત થઈએ લગભગ 26 વર્ષ થયા અને નાનપણથી આપને રેડિયોનો શોખ છે અને હજી આ વયે પણ આ શોખ ચાલુ જ છે. મને પત્ર લખવાનો પણ ગાંડો શોખ છે અને ફોન ઇન રેડિયો સ્ટેશન પર મારા અભિપ્રાયો પણ આપું છું. હું આકાશવાણી અમદાવાદ કેન્દ્રનો વર્ષો જૂનો પુરાનો શ્રોતા છું. આકાશવાણીની પ્રસારણ યાત્રાને 90 વર્ષ થયા તે પ્રસંગે હું પત્ર લખી શક્યો નહોતો, પરંતુ હવે સર્વે ભાઈઓ બહેનોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ પહોંચાડું છું. આકાશવાણીના માધ્યમથી જ્ઞાન મળે છે, મનોરંજન સાથે જ્ઞાનમાં વધારો કરે તેવા વાર્તાલાપ, મુલાકાત, નાટક, ફિલ્મી સંગીત રજૂ થાય છે અને વર્ષોથી આ જ રીતે પ્રસારણ ચાલતું આવ્યું છે અને હજી પણ આ જ રીતનું પ્રસારણ કાર્યરત છે. આકાશવાણીને લાખો લાખો સલામ અને શુભેચ્છાઓ. વાહ અનિલભાઈ, આપના વિશે જાણીને ખૂબ જ આનંદ થયો અને આપ આ ઉંમરે પણ નિયમિત રેડિયો સાંભળો છો અને ચૂકી ગયા હતા તો 90 વર્ષની પ્રસારણ યાત્રા નિમિત્તે હવે આપે શુભકામનાઓ પાઠવી અમને ખૂબ ગમ્યું. આવી જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો.
0: અને હવે આ પત્ર છે વીંછિયા રાજકોટથી સૈયરના શાંતિપ્રિય ધર્મપ્રિય શ્રોતા મિત્ર શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો. સાથે છે પરેશકુમાર, ઉષાબેન, હર્ષાબેન, કાજલબેન વત્સલ તથા સમગ્ર માથુકિયા પરિવાર. જણાવે છે કે જ્યારે હિતેશભાઈ પત્રોના પ્રત્યુત્તર આપે છે ત્યારે સાથે સાથે જાણવાલાયક માહિતી પણ ખૂબ સરસ આપે છે. કાર્યક્રમમાં જૈન ધર્મ વિશે જે માહિતી આપી એ ખૂબ ગમી. બંને બહેનો મીઠી મધુરી વાણી અને શબ્દોથી પત્ર લખનાર દરેક શ્રોતાને ખુશ ખુશાલ કરી દે છે, જે સાંભળીને અમોને ઓર પણ આનંદ થાય છે. આટલી લાગણી બદલ સૈયરની ટીમનો ખૂબ ખૂબ આભાર. શાંતિલાલજી, આભાર તો અમે આપનો માનીએ છીએ. લાગણીથી તરબતર અમારી ચિંતા કરતા અમને શુભેચ્છા આપતા આપના પત્રો જ્યારે જ્યારે મળે છે અમે તો બસ ન્યાલ થઈ જઈએ છીએ. અને ખૂબીની વાત એ છે કે આ લાગણી, આ સ્નેહ અમારો અને તમારો સૌ શ્રોતાઓનો અરસપરસ છે. તો આગળ પત્રમાં શાંતિલાલજીએ એક ઉપયોગી વાત લખી છે કે મંદિરે જાઓ ત્યારે એક પ્રાર્થના આવી પણ કરજો. હે પરમાત્મા, ભૂખ્યાને ભોજન દે, તરસ્યાને પાણી દે, દુઃખમાં હોય તેને સમજ શક્તિ દે અને દર્દમાં હોય તેને સહન શક્તિ દે. જો આવી ભાવના ભાવશો તો તમારી સર્વ સદ ઈચ્છાઓ આપોઆપ પૂરી થઈ જશે. જી બિલકુલ શાંતિલાલજી, કારણ કે કહેવાય છે ને કે આ બ્રહ્માંડમાં તમે જે આપશો તે પામશો, એટલે હંમેશા બીજા માટે સારું જ વિચારવું જોઈએ.
1: તો હવે આ પત્ર છે ગામ લાઠીથી દીપકભાઈ પરમારનો. એમની સાથે છે રમણીકભાઈ, ગીતાબેન, નાના રાજકોટના કાળુભાઈ, જાનાબેન, યુવરાજ, કેતન, પાર્થ, કરસનદાસ બાપુ, જાળિયાના માધુભાઈ, અમદાવાદથી પ્રીતિબેન. લખે છે કે સહ્યર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને સારી એવી જાણકારી આ કાર્યક્રમમાંથી મળે છે. આપના તરફથી જ્યારે શ્રોતાઓના પત્રોના જવાબો અપાય છે ત્યારે ડબલ ખુશી મળે છે. કૃષ્ણ ભક્ત કવિ ઇબ્રાહીમ સૈયદ ઉર્ફે રસખાનની રચના લખું છું. મથુરામાં તેમની સમાધિ છે. રસખાન જન્મ પણ કેવો લેવાની અભિલાષા રાખે છે. માનુસ હોઉં વહી રસખાન, બસુ વ્રજ ગોકુલ ગામ કે ગ્વારન, જો પશુ હોઉં કહાં બસ મેરો, ચરુ નિત નંદ કી ઘેનું મંજારન, પાહન હો તો વહી ગિરી કો, જો ધર્યો કર છત્ર પુરંદર ધારન, જો ખગ હોઉં બસેરો કરું મિલી, કાલિંદી કુલ કદમ કી ડારન. ભાવાર્થ પણ આપ્યો છે કે જો મનુષ્ય જન્મ મળે તો એવો મળજો કે ગોકુળનો ગોવાળિયો બનો. ભગવાન, હું પશુ બનું તો મારો

0: ઉપાય નથી, પણ નંદજીને ગાયું ભેગું ચરવાનું મળે ને એવું કાંઈ કરજો. જો પથ્થર બનાવે તો હે ઈશ્વર, તું મને ગિરિવરનો પથ્થર બનાવજે કે જેને ઇન્દ્રમાન ભંગ માટે ભગવાને ધારણ કરેલો. અને જો પક્ષી બનાવે તો પણ વાંધો નથી, પરંતુ યમુના તટે કદંબની ડાળે માળો બાંધીને રહું એવો પક્ષી મને બનાવજે. વ્રજનો સંબંધ છૂટે ને એવો કોઈ જન્મ એમને જોઈતો નથી, મુક્તિની ઈચ્છા શા માટે કરે. વાહ દીપકભાઈ, આપે બહુ સરસ મજાની વાત કરી અને આપે જે ભાવાર્થ સમજાવ્યો તે ખરેખર સમજીને સાંભળીને મજા આવી ગઈ. તો અંતમાં આપે એક સરસ મજાનો સુવિચાર પણ લખ્યો છે, તે વાંચું છું. માણસ જન્મ લે છે ત્યારે તેનું સરનામું હોય છે, છેલ્લી વિદાય લે છે ત્યારે તેનું સરનામું નથી હોતું.
1: તો મિત્રો, હવે આ બે ઇમેલ છે ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિત કમલેશભાઈના, ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી. એમની સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારિયાધારના જગદીશભાઈ ગોહેલ ઉર્ફે દોસ્ત, ભાણિયા ભાણકીની આખી ટીમ, ક્ષેયા, મિત, ઉર્વેશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને નવા પધારેલા મહેમાન ભત્રીજી રીવાબેન. ઇમેલમાં તેઓ જણાવે છે કે સોમવારે કાર્યક્રમમાં વાર્તા સંગ્રહ મહતુ, લેખક રામ મોરીની વાર્તા તથા પઠન વૈશાલી ત્રિવેદી દ્વારા સરસ કરવામાં આવ્યું. બુધવારે ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. અને અન્ય શ્રોતા મિત્રોના ઇમેલ્સ અને પત્ર પણ સરસ હતા. શુક્રવારે સર્જક પ્રણવ ત્રિવેદીનો હિતેશ માવાણી સર સાથેનો સંવાદ સરસ, માહિતીસભર, ઉપયોગી, જ્ઞાનવર્ધક અને લાજવાબ હતો તથા ગુજરાતી ગીત પણ સરસ હતા. તો એમના બીજા ઇમેલમાં તેઓ જણાવે છે કે તારીખ 13 જુલાઈ સહયર કાર્યક્રમ અંતર્ગત વાર્તા 21મું ટિફિન સરસ લાજવાબ હતી, જે આકાશવાણી મુંબઈ અને સાહિત્ય અકાદમી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. લાગણીસભર વ્યક્તિને પોતાના કામની પ્રશંસા ક્યાં લઈ જાય છે તેનું સરસ રીતે એમાં વર્ણન કર્યું હતું. તારીખ 15 જુલાઈના રોજ ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો. તારીખ 17 જુલાઈની શરૂઆતમાં ઉત્તરાયણ અને દક્ષિણાયન વિશેની માહિતી સરસ હતી. બ્લોગર દીક્ષા શાહનો ત્રિલોક સંગાણી સાથેનો વાર્તાલાપ ખૂબ સરસ, માહિતીસભર, ઉપયોગી, જ્ઞાનવર્ધક અને લાજવાબ હતો તથા ગુજરાતી ગીતો સાંભળીને પણ મજા મજા આવી ગઈ. જી અમિતભાઈ, તમને મજા આવી ગઈ એ જાણીને અમને તો ડબલ મજા આવી ગઈ. બોલો તો બસ, આપણે આ જ રીતે અરસપરસ મજાની આપલે કરતા રહીશું, બરાબર ને?
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે વલસાડથી રમૂજી સ્વભાવ ધરાવનાર આપણા શ્રોતા મિત્ર હોસંગ બરડીનો. લખે છે કે સહ્યર સાંભળવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ અમારા માટે બુધવારનો હોય છે, કારણ કે તે દિવસે તમારા મધુર કંઠે અમારા પત્રો અને ઈમેલ્સ ક્યારેક આખા તો કેટલીક વાર સેન્સર કરીને રસપૂર્વક વાંચો છો, તેથી અમને ખૂબ મજા આવે છે. આપનો ખૂબ ખૂબ આભાર. જી હોસંગભાઈ, આપનું ઓબ્ઝર્વેશન તો ખરેખર કેવું પડે હા કાંઈ. તો આગળ આપે લખ્યું છે કે અત્યારે ચોમાસું ચાલે છે. બાળપણમાં આપણે બોલતા કે આવરે વરસાદ ગોવરિયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક, ખાતો હોય તો ખા નહીં તો ચાલ્યો જા. વળી જો સવારે સ્કૂલે જતી વખતે વરસાદ પડતો હોય ને તો આપણે બોલતા કે રેઇન રેઇન ગો અવે, કમ અગેન એનધર ડે. જો કે મારી યાદો બાળપણની થોડી ઊંધી છે હા આના કરતા. જો સ્કૂલે જતી વખતે વરસાદ ના પડે ને તો અમે કહીએ કે આ વરસાદ છે ને બહુ લુચ્ચો વરસાદ છે, કારણ કે સ્કૂલ જવાના ટાઈમ જ નથી પડતો, બાકી આખો દિવસ વરસતો હોય છે. જો સ્કૂલે જતી વખતે વરસાદ પડે ને તો સ્કૂલમાં રજા પડે, એટલે એની મજા હોય.
1: તો મિત્રો, આ સાથે જ પત્રો અને ઇમેલ્સની આજની આ સફર અહીં જ પૂરી કરીએ, કારણ કે સ્ટુડિયોની ઘડિયાળ બતાવી રહી છે સમય આપની વિદાય લેવાનો. તો આજના દિવસ માટે બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને આપો અનુમતિ.
2: આવજો, ફરી મળીશું.
1: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સહયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર,
1: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

0: 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ ક્ષણોમાં સાંભળશો અમારા મુંબઈ કેન્દ્રથી સહપ્રસારિત કાર્યક્રમ સુરીલા સફર.
1: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન સુરીલા સફર. યે કાર્યક્રમ થોડી હી દેર મેં

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ સહિતના મુદ્દે વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. પરવાનગી વિના પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરણા પર બેસવાની ઘટનાની ભાજપે ટીકા કરી. જમ્મુ કાશ્મીરમાં પૂરના કારણે જનજીવન પર અસર, અનેક માર્ગો અવરજવર માટે બંધ. ભારતીય નૌકાદળમાં INS માલવન સામેલ કરાયું. વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. અને સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓ અનાહત સિંહ અને આર્યવિન દિવાન વર્લ્ડ જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. નીટ પેપર લીક કેસ સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના વિરોધના પગલે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ લોકસભા ફરી શરૂ થઈ ત્યારે વિપક્ષે પેપર લીકના મુદ્દા પર વિરોધ કરતા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કામગીરીમાં વિક્ષેપને સહયોગ આપવા અપીલ કરી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે સરકાર નીટ પેપર લીકના મુદ્દા પર ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે ચર્ચા કયા સમયગાળા અને નિયમ હેઠળ થશે તે માટે તમામ પક્ષોના ફ્લોર લીડર્સને અપીલ કરી. જો કે હોબાળો ચાલુ રહેતા શ્રી બિરલાએ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખ્યું. રાજ્યસભા પણ પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ ફરી શરૂ થતાં વિપક્ષે નીટ મુદ્દા પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા. ઉપાધ્યક્ષ હરિવંશે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, જો કે ભારે હોબાળો થતાં તેમણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. પરવાનગી વિના પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરણા પર બેસવાની ઘટનાની ભાજપે ટીકા કરીને તેમને બેજવાબદાર ગણાવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે તેને ભારતના લોકશાહીના ઇતિહાસમાં શરમજનક દિવસ ગણાવ્યો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નિવાસસ્થાનની ગરિમાને જાણતા હોવા છતાં શ્રી ગાંધીએ બેજવાબદાર વર્તન દર્શાવ્યું. ભાજપના સાંસદે સુરક્ષા પ્રોટોકોલના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે પ્રધાનમંત્રીની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકરે કહ્યું કે સંઘર્ષના આ સમયગાળામાં પુરવઠા

0: શૃંખલા સૌથી વધુ પ્રભાવિત થઈ છે. આજે ફિલિપાઇન્સના મનીલામાં આસિયાન મંત્રીસ્તરીય સમિટમાં બોલતા શ્રી જયશંકરે કહ્યું કે ઉર્જા, ખાદ્ય અને આરોગ્ય સુરક્ષાને હવે હળવાશથી લઈ શકાય નહીં. તેમણે કહ્યું કે ભારત અને આસિયાન દેશો તેમના ભવિષ્ય વિશે આશાવાદી છે અને તેથી પડકારોનો સામનો કરતી વખતે તક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડોક્ટર જયશંકરે કહ્યું કે આ વર્ષ આસિયાન ભારત દરિયાઈ સહકાર વર્ષ છે. ભારત અને આસિયાન દેશો વધુ સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધવા માટે સાથે મળીને કામ કરી શકીએ છીએ. કાશ્મીર ખીણમાં થઈ રહેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. ગઈકાલે બડગામ જિલ્લાના બિરવાહ વિસ્તારમાં અચાનક આવેલા પૂરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ઘણી જગ્યાએ દુકાનો અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. અનેક સ્થળોએ ભૂસ્ખલન થવાથી શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આજે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. પ્રતિકૂળ હવામાનના કારણે વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા પણ સ્થગિત છે. દરમિયાન જમ્મુ કાશ્મીર સરકારે પ્રવર્તમાન હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કાશ્મીર અને જમ્મુ વિભાગની તમામ સરકારી અને માન્ય ખાનગી શાળાઓ માટે ઉનાળુ વેકેશન 26મી જુલાઈ સુધી લંબાવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં કટરા અને ત્રિકુટા પર્વતોમાં પ્રવર્તમાન પ્રતિકૂળ હવામાનના કારણે શ્રીમાતા વૈષ્ણોદેવી યાત્રા આજે સતત ચોથા દિવસે પણ સ્થગિત રહી છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે સાવચેતીના પગલા તરીકે યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. યાત્રાળુઓને યાત્રા દરમિયાન શરૂ કરવા અંગે સત્તાવાર ચેનલ દ્વારા અપડેટ રહેવાની સલાહ આપવામાં આવી છે. યાત્રા સ્થગિત થતાં શ્રાઇન બોર્ડ દ્વારા કટરામાં ફસાયેલા યાત્રાળુઓ માટે ભોજન, પાણી, આશ્રય, તબીબી સહાય અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પડાઈ રહી છે. આગામી ખરીફ ખરીદી સિઝન દરમિયાન કેન્દ્રીય પુલ માટે પંજાબને 180 લાખ મેટ્રિક ટન ડાંગર ખરીદવા માટે કહેવામાં આવ્યું છે. ગઈકાલે ચંદીગઢ ખાતે યોજાયેલી પંજાબના મંત્રીઓના જૂથની બેઠક દરમિયાન આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત રાજ્યના અધિકારીઓએ ભારત સરકારની માંગણી અંગે મંત્રીઓને માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડાંગર 2,462 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. મંત્રીઓને એ પણ જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન પંજાબમાંથી અનાજની 75.67 લાખ મેટ્રિક ટન લે વેચ થઈ છે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: ભારતીય નૌકાદળે આજે કર્ણાટકના કારવારમાં બીજા માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર કોર્વેટ INS માલવનને તેના કાફલામાં સામેલ કર્યું, જે દેશના સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વાયુસેનાના વડા એર ચીફ માર્શલ AP સિંહે સ્વનિર્ભરતા તરફ નૌકાદળના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે INS માલવન દેશના દરિયાકાંઠે દરિયાઈ સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું.
2: આત્મનિર્ભર ભારત જો હમને એક સપના દેખા હૈ હમ ઉસકે બહોત કરીબ આઈ જા રહે હૈ. બહોત જલ્દી ઇન્ડિયન નેવી ને યે સપના અપના લિયા થા. હમ લોગો ને દેર કરી હૈ બલ્કિ બીકોઝ વેરિયસ સેક્ટર્સ ટેક ડિફરન્ટ ટાઈમ્સ ટુ ગ્રો એન્ડ આઈ થિંક ઇન એઝ ફાર એઝ નેવલ શિપ બિલ્ડિંગ ઇઝ કન્સર્ન ઇન્ડિયા હેઝ ઓલવેઝ હેડ એન એજ એન્ડ વી હેડ કેરીડ અવર લેગેસી ફોરવર્ડ એન્ડ ઇન મેકિંગ શિપ્સ. સો વેરી ગુડ પ્રોગ્રેસ હેઝ બીન મેડ ઇન આત્મનિર્ભરતા એઝ ફાર એઝ શિપ બિલ્ડિંગ ઇઝ કન્સર્ન.
0: સબમરીન વિરોધી યુદ્ધ જહાજ INS માલવન કોચીન શિપયાર્ડ દ્વારા આત્મનિર્ભર ભારત મિશન હેઠળ બનાવવામાં આવ્યું છે, જેનું નિર્માણ 80%થી વધુ સ્વદેશી સાધનો અને ટેકનોલોજીના ઉપયોગથી કરાયું છે. ભૂરાજકીય ચિંતાઓ વચ્ચે આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ 700 કરતાં વધુ પોઈન્ટ, જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને કારોબાર કરી રહ્યા હતા. રિયલ્ટી, બેન્કિંગ શેરો અને ફાર્મા સૌથી વધુ વેચવાલી હતી, જ્યારે તેનાથી વિપરીત FMCG, ઓટો અને કેપિટલ ગુડ્સના શેરોમાં લેવાલી જોવા મળી હતી. પશ્ચિમ નેપાળમાં આજે વહેલી સવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેનું કેન્દ્રબિંદુ કાઠમંડુથી લગભગ 900 કિલોમીટર પશ્ચિમમાં બજહાંગ જિલ્લાના કોટદેવલની આસપાસ હતું. ભૂકંપનો આંચકો પાડોશી બાજુરા અને દારચુલા જિલ્લામાં પણ અનુભવાયો હતો, જો કે ભૂકંપથી નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. અમેરિકાએ સતત 11મી રાત્રે ઈરાન પર હુમલા શરૂ કર્યા. ઈરાને અમેરિકાને તેની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવા સામે ચેતવણી આપતા આ પગલું લેવાયું છે. અમેરિકાએ જણાવ્યું કે

0: હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક વહાણવટાને જોખમમાં મૂકવાની ઇરાનની ક્ષમતાને વધુ નબળી પાડવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા. અગાઉ ઇરાને છેલ્લા 3 મહિનામાં વ્યૂહાત્મક જળમાર્ગ પરથી પસાર થતા 30થી વધુ વાણિજ્યિક જહાજ પર હુમલા કર્યા હતા. અમેરિકાએ આ હુમલાઓને ગેરવ્યાજબી ગણાવ્યા અને કહ્યું કે તેનાથી સેંકડો નાગરિક નાવિકોને જોખમમાં મૂક્યા છે અને નેવિગેશનની સ્વતંત્રતાને નુકસાન થયું છે. ઇરાનના રાજ્ય પ્રસારણકર્તા ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન બ્રોડકાસ્ટિંગના જણાવ્યા અનુસાર અમેરિકા દ્વારા હુમલા શરૂ કરવાની જાહેરાત બાદ ઇરાનમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા થયા હોવાના અહેવાલ છે. સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓ અનાહત સિંહ અને આર્યવીર દિવાન વર્લ્ડ જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. અનાહતે મહિલાઓની રાઉન્ડ ઓફ 32માં હોંગકોંગની ખેલાડીને પરાજય આપ્યો હતો. હવે તેમનો મુકાબલો મલેશિયા સામે થશે. આર્યવીર દિવાને રાઉન્ડ ઓફ 32માં દક્ષિણ આફ્રિકાના જોસેફ ક્રિસ્ટને પરાજય આપ્યો હતો. હવે તે અમેરિકા સામે રમશે. ચાઇના ઓપન બેડમિન્ટનમાં ચાંગઝોઉમાં આજે મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32માં ભારતની પીવી સિંધુ ભારતની જ ઉન્નતિ હુડા સામે ટકરાશે, જ્યારે પુરૂષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન રાઉન્ડ ઓફ 32માં જાપાનના યુશી તનાકા સામે ટકરાશે. દરમિયાન આયુષ શેટ્ટીએ પુરૂષોની સિંગલ્સ મેચમાં ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાનને હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય જોડી એમ આર અર્જુન અને હરિહરન અમસાકારુનન આજે પુરૂષોની ડબલ્સ રાઉન્ડ ઓફ 32માં ચીન સામે ટકરાશે. જોકે મિક્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32માં રોહન કપૂર અને ઋત્વિકા શિવાની ગડ્ડેની ભારતીય જોડીનો ચીન સામે પરાજય થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ સહિતના મુદ્દે વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. પરવાનગી વિના પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરણા પર બેસવાની ઘટનાની ભાજપે ટીકા કરી. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે જનજીવન પર અસર, અનેક માર્ગો અવરજવર માટે બંધ. ભારતીય નૌકાદળમાં આઈએનએસ માલવન સામેલ કરાયું. વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. અને સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓ અનાહત સિંહ અને આર્યવીર દિવાન વર્લ્ડ જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. હવે સાંભળશો અમારા મુંબઈ કેન્દ્રથી સહ પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ

0: कटरा और त्रिकुटा पहाड़ियों में खराब मौसम के कारण आज लगातार चौथे दिन भी श्री माता वैष्णो देवी यात्रा स्थगित रही। चीन ओपन बैडमिंटन टूर्नामेंट में भारत के आयुष शेट्टी ने आज पुरुष सिंगल्स में इंडोनेशिया के अलवी फरहान को हराकर प्री क्वार्टर फाइनल में जगह बना ली है। पुरुष सिंगल्स में लक्ष्य सेन भी आज अपने अभियान की शुरुआत करेंगे। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक के दोपहर के कारोबार में आज लगभग 1% की गिरावट दर्ज की गई। ताज़ा समाचार मिलने तक सेंसेक्स 753 अंक गिरकर 76,717 पर और निफ्टी 202 अंक की गिरावट के साथ 23,986 पर पहुंच गया। अंत में मुख्य समाचार एक बार फिर। केंद्रीय मंत्री किरेन रिजिजू ने कहा, सरकार नीट परीक्षा पेपर लीक मामले में किसी भी नियम के तहत चर्चा के लिए तैयार। सरकार ने कहा, युवाओं के भविष्य की सुरक्षा सरकार की प्राथमिकता। संसद के दोनों सदनों की कार्यवाही नीट परीक्षा पेपर लीक मामले सहित विभिन्न मुद्दों पर विपक्ष के हंगामे के कारण बाधित हुई। युद्धपोत आईएनएस मालवन भारतीय नौसेना में शामिल। क्वाड विदेश मंत्रियों की बैठक में स्वतंत्र और खुले हिंद प्रशांत क्षेत्रों को मजबूत करने की प्रतिबद्धता दोहराई गई। गुजरात, मध्य महाराष्ट्र और गोवा के कुछ हिस्सों में अगले दो दिनों के लिए मूसलाधार वर्षा का रेड अलर्ट। इसके साथ ही दोपहर समाचार का यंग समाप्त हुआ। नमस्कार।
1: आप सुन रहे हैं 96.7 FM विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानु अमदावाद केंद्र। हवे सांभळशो प्रादेशिक समाचार।
2: રાજ્યમાં નશામુક્તિની લડતને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 પ્રથારી ક્ષમતાવાળા નશામુક્તિ કેન્દ્રો શરૂ કરાશે। સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ માટે નાણાકીય વર્ષ 2026-27 માટે 14,90,00,000 રૂપિયાના ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણયથી અત્યાર સુધી વિશેષ સારવાર માટે મોટા શહેરોનો સહારો લેતા નશાના વ્યસનથી અસરગ્રસ્ત લોકોને હવે પોતાના જિલ્લામાં જ સારવાર, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવાઓ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય વેરા વિભાગમાં પસંદગી પામેલા રાજ્યના 301 વેરા નિરીક્ષકોને નિમણૂકપત્ર અર્પણ કર્યા। ગાંધીનગરમાં યોજાયેલા નિમણૂકપત્ર એનાયત સમારોહમાં શ્રી પટેલે નવનિયુક્ત વેરા નિરીક્ષકોને અભિનંદન પાઠવતા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન માટે પ્રેરિત કર્યા હતા। મુખ્યમંત્રીએ કર્તવ્યનિષ્ઠા, પારદર્શકતા અને પ્રામાણિકતા સાથે જનસેવાની ભાવનાથી ફરજ બજાવવા નવનિયુક્ત અધિકારીઓને સંદેશ આપ્યો હતો। રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થતાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે। બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ 8.25 ઇંચ જેટલો વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો। સમગ્ર વલસાડમાં વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે। દરમિયાન 284 જેટલા બંધ કરાયેલા માર્ગ પર પોલીસ બંદોબસ્ત અને બેરીકેટિંગ ગોઠવાયું છે, જ્યારે નાના પોંઢામાં ખાનગી બસ અને ધરમપુરમાં પૂરમાં ફસાયેલા 16 જેટલા લોકોને બચાવાયા તો જિલ્લા તંત્રને હાઈ એલર્ટ મોડ પર રખાયું। દરમિયાન ઓરંગા નદીના ભૈરવી બ્રિજ પર નદીનું જળસ્તર 4.5 મીટરે પહોંચતા કાંઠા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગત 24 કલાકમાં અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ થતાં જનજીવનને વ્યાપક અસર થઈ છે।
3: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં છેલ્લા 24 કલાક દરમિયાન 10 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે વરકુન રોડ, એરપોર્ટ રોડ તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યો છે। મધુવમ ડેમથી 1,00,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યો છે, જ્યારે દરિયાની ભરતીના કારણે જલજમાવની સ્થિતિ વધુ ગંભીર બની છે। પરિસ્થિતિને જોતા આજે સરકારી શાળાઓ, આઈટીઆઈ અને એન્જિનિયરિંગ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। પ્રશાસન, પૂર નિયંત્રણ વિભાગની વિભિન્ન ટીમો
2: તાપીમાં વરસાદના કારણે કેટલીક ખાનગી શાળાઓમાં જ રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 18 અને જિલ્લા પંચાયત હસ્તકના 49 જેટલા માર્ગ બંધ કરાયા તો સોનગઢનો ડોસવાડા બંધ ફરી છલકાતા ખેડૂતોએ રાહત અનુભવી છે, તેમજ નીચાણવાળા 17 ગામને સાવચેત રહેવા જણાવાયું છે। ભરૂચના હાંસોટ અને અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું। પંચમહાલમાં ગત 20મી તારીખથી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મોરબીમાં પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। સુરતમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિની સમીક્ષા કરી તેમણે ઉધના નવસારી માર્ગ પર

0: સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું, સાથે જ તાત્કાલિક પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી. રાજ્યમાં આગામી 27મી તારીખ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. દરમિયાન આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે તથા મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. માછીમારોને આજથી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં દીપડા બાબતે અફવાઓ ન ફેલાવવા સામાજિક વનીકરણ વિભાગે નાગરિકોને અપીલ કરી છે. નાયબ વન સંરક્ષણે જણાવ્યું કે ઘુમામાં વહેલી સવારે દીપડો કેમેરામાં કેદ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં ગઈરાત્રે ચાંદખેડામાંથી દીપડો રેસ્ક્યુ કરવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જે પણ અફવા હતી. અન્ય કોઈ રાજ્યનો જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો કરાયો હતો. આ પ્રકારની અફવાથી બચવા અને અફવા ન ફેલાવવા પણ લોકોને વિનંતી કરવામાં આવી છે. બોટાદની એક સરકારી શાળામાં પ્રવેશ મેળવવા લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. અદ્યતન સુવિધાથી સજ્જ આ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળામાં સરકારી કર્મચારીઓના 82થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ઉચ્ચ શિક્ષણ આપતી આ શાળામાં પ્રેક્ટિકલ સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, પર્યાવરણ તેમજ વિજ્ઞાન પ્રયોગશાળા છે. શાળાના આચાર્ય ભૂમિકા પટેલ જણાવી રહ્યા છે કે આ શાળામાં ટેકનોલોજી સાથે જ્ઞાન અને શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકોની સ્કિલ પણ વધે છે.
1: અમે હંમેશા કહીએ છીએ કે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા. અત્યારે સરકારશ્રીની સુવિધાથી દરેક વર્ગોમાં સ્માર્ટ બોર્ડ છે, ઇન્ટરનેટ ફેસિલિટી ચાલુ છે, તેમજ કમ્પ્યુટરની અદ્યતન લેબ છે, એ સાથે LBD લેબ છે કે જેમાં પ્રેક્ટિકલ દ્વારા બાળકોને જીવંત શિક્ષણ આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ. અવનવી વિવિધ પ્રવૃત્તિઓ જેના કારણે શિક્ષણ નવીનતમ, અનુભવજન્ય અને એક નવી શિક્ષણ નીતિને અનુરૂપ બાળકો માટે ખૂબ જ આનંદદાયી બની રહ્યું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણી
2: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, 2:35 થઈ રહી છે, એટલે કે સમય થઈ ગયો છે ગુજરાતી ગીતો માણવાનો. સૌ પ્રથમ આપને સંભળાવીએ આદિલ મંસૂરીની આ ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

0: ગુજરાતી ગીતોના આ કાર્યક્રમમાં લઈએ એક નાનકડો અંતરાલ.
1: હર રોજ સુબહ 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહે હો.
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
2: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
3: સચ?
2: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ.

0: से लोन अप्लाई करो, सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. હવે આપને સંભળાવીએ અવિનાશ વ્યાસની રચના વિભા દેસાઈના સ્વરમાં.

પરંપરાના અતિ સિદ્ધહસ્ત શાયર, ગઝલ સાહિત્યના ઘરેણા સમ જનાબ ઘાયલ સાહેબની ગઝલ, અને એ પહેલાં એમનું જ એક મુક્તક રજૂ કરું છું.

0: અમૃત ઘાયલની રચના આપ સાંભળી રહ્યા હતા મનહર ઉદાસના સ્વરમાં. શ્રોતા મિત્રો, લઈએ એક નાનકડો બ્રેક.
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: ગુજરાતી ગીતોમાં અંતે હવે આપને સંભળાવીએ મુકુંદ વ્યાસના સ્વરમાં રસિક ભોજકની આ ગઝલ, માફ કરશો, ગની દહીવાલાની આ ગઝલ.

0: અને આ સાથે જ આપણે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. થોડી જ ક્ષણોમાં અમારા મુંબઈ કેન્દ્રથી સપ્રસારિત કાર્યક્રમ સખી સહેલી સાંભળશો.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन सखी सहेली कार्यक्रम थोड़ी ही देर में.
2: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ. મિત્રો, પ્રેમ જ્યારે બે હૃદયોને એકસાથે જોડે છે ત્યારે ઉજવણી માટે શણગારેલી મહેફિલ કે ભવ્ય બારાતની જરૂર નથી પડતી. આકાશના તારાઓ જ બારાતી બની જાય છે અને ચાંદની જ ઉજાસ પાથરી દે છે, અને બે હાથ એકબીજાનો સાથ સ્વીકારી લે એ જ જીવનનો સૌથી સુંદર સંકલ્પ બની જાય છે.

લેલી મહેફિલ કે ભવ્ય બારાતની જરૂર નથી પડતી. આકાશના તારાઓ જ બારાતી બની જાય છે અને ચાંદની જ ઉજાસ પાથરી દે છે. અને બે હાથ એકબીજાનો સાથ સ્વીકારી લે એ જ જીવનનો સૌથી સુંદર સંકલ્પ બની જાય છે. આવા જ નિર્મળ અને પ્રેમભર્યા ભાવોને શબ્દોમાં ઉતારતા એક અતિમધુર ગીત સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. સ્વર કુમાર સાનુ અને જસપિંદર નરુલાનો, સંગીતકાર અનુ મલિક અને ગીતકાર જાવેદ અખ્તર. ફિલ્મનું નામ વિરાસત.

બજરંગી ભાઈજાન ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા છો. મોહિત ચૌહાણ, પલક મુચ્છલ અને સાથી કલાકારોના સ્વરમાં, સંગીતકાર પ્રીતમ અને ગીતકાર મયુર પુરી.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હવે સાંભળીએ આજના સરગમ કાર્યક્રમનું અંતિમ ગીત, આશા ભોંસલે અને અભિજીતના સ્વરમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મનું. સંગીતકાર જતીન લલિત અને ગીતના શબ્દો આનંદ બક્ષીના.

આશા ભોંસલે અને અભિજીતના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીત.

गीतोनो कार्यक्रम सुरीली सांज। तुषार शुक्लनी एक सुंदर कविता साथे आजना कार्यक्रमनो उघाड़ करवो छे। कवि लखे छे के चाल लई लईए थोड़ा अबोला, चाल लई लईए थोड़ा अबोला, बोल बोल करवाथी आपणा ज शब्दों आपणने लागवाना पोला, चाल लई लईए थोड़ा अबोला। ने आपणने शब्दोंनो महिमा समझाय એથી મૌનને જ બોલવા દઈએ, આપણને શબ્દોનો મહિમા સમજાય એથી મૌનને જ બોલવા દઈએ, ને હૈયાને સમજાવી હોઠોને સીવી લઈ કહેવું હોય એ તેને કહીએ, ને અમથા અમથા જ સાવ વેડફતા આપણે, અમથા અમથા જ સાવ વેડફતા આપણે આ મોતીશા શબ્દો અમોલા, ચાલ લઈ લઈએ થોડા અબોલા, બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આપણને લાગવાના પોલા, ચાલ લઈ લઈએ થોડા અબોલા। તો આવી સુંદર કવિતા સાથે આજનું પ્રથમ ગીત સાંભળીએ હસમુખ પાટડિયાના સ્વરમાં। ગીતના શબ્દો લખ્યા છે રાહી ઓધારિયાએ।

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ કલ્યાણી કોઠાળકરના સ્વરમાં કવિ અનિલ જોશીની આ રચના.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

રમેશ પારેખની આ રચના આપ સાંભળી રહ્યા છો ઉદય મજમુદાર અને રેખા ત્રિવેદીના સ્વરમાં. અને આ અંતિમ ગીત સાથે જ આજનો સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6 વાગે આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર અને આજના કાર્યક્રમમાં હું છું આપની હમ સફર આપની

રેડિયો સખી જાનકી. મિત્રો, દરેક ગીત પોતાની સાથે એક લાગણી, એક યાદ અને એક સુંદર કથા લઈને આવે છે. કેટલીક ધૂનો મનને સ્પર્શી જાય છે તો કેટલાક શબ્દો હૃદયમાં લાંબા સમય સુધી ગૂંજતા રહે છે. ચલો આજે આપણે પણ એવા જ કેટલાક સદાબહાર અને મધુર ગીતોની મુલાકાતે જઈએ. કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ. મુલાકાત ક્યારે અચાનક નથી થતી, ક્યારેક નસીબ એને ગોઠવે છે તો ક્યારેક લાગણીઓ કોઈ બહાનું શોધી લે છે. એક નાનકડી મુલાકાત પણ આખી જિંદગીની સુંદર

કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ. મુલાકાત ક્યારે અચાનક નથી થતી, ક્યારેક નસીબ એને ગોઠવે છે તો ક્યારેક લાગણીઓ કોઈ બહાનું શોધી લે છે. એક નાનકડી મુલાકાત પણ આખી જિંદગીની સુંદર યાદ બની જાય છે. તો આવી જ મીઠી લાગણીને સ્વર આપતું ગીત આપના રેડિયો સેટ પર લતા મંગેશકરના સ્વરમાં ખાનદાન ફિલ્મનું આપ સાંભળશો. સંગીતકાર ખૈયામ અને ગીતકાર નક્ષ લાલપુરી.

સુરીલા સફર કાર્યક્રમમાં હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં બ્લેકમેલ ફિલ્મનું આ ગીત, સંગીતકાર કલ્યાણજી આનંદજી અને ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ.

સુરીલા સફર કાર્યક્રમનો આનંદ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી, અને અત્યારે આપ સાંભળી રહ્યા છો કમલેશ અવસ્થીના સ્વરમાં પ્યાસા સાવન ફિલ્મનું આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર સંતોષ આનંદ.

લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો જબ પ્યાર કિસી સે હોતા હૈ ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર જયકિશન અને ગીતકાર હસરત જયપુરી.

આશા ભોંસલેના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો સાહેબ બીબી ઓર ગુલામ ફિલ્મનું આ ગીત, સંગીતકાર હેમંત કુમાર અને ગીતકાર શકીલ બદાયુની.

આપ આનંદ માણી રહ્યા છો કાર્યક્રમ સુરેલા સફરનો, વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશના સ્વરમાં આનંદ ફિલ્મનું આ ગીત. સંગીતકાર સલીલ ચૌધરી અને ગીતકાર યોગેશ.

મોહમ્મદ રફી અને આશા ભોંસલેના સ્વરમાં હવે સાંભળીએ હમ જોલી ફિલ્મનું આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી.

હવે સાંભળીએ આજના સુરીલા સફર કાર્યક્રમનું અંતિમ ગીત, લતા મંગેશકરના સ્વરમાં પાકીઝા ફિલ્મનું, સંગીતકાર ગુલામ મોહમ્મદ અને ગીતકાર કેફી.

લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા પાકીઝા ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7 વાગે આપ સાંભળશો ફોજી ભાઈઓ માટેનો વિશેષ કાર્યક્રમ જયમાલા અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.
2: દેશના યુવાનોએ કર્યું નક્કી, ભારતને આયુષ્માન બનાવવાનું છે. આજે જ પાત્ર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ દ્વારા આપો નવા વર્ષનો ઉપહાર. 60 કરોડ થી વધુ લાભાર્થીઓને મળ્યો છે 5 લાખ રૂપિયાની મફત સારવારનો અધિકાર. આજે જ આયુષ્માન

આયુષ્માન બનાવવાનું છે. આજે જ પાત્ર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ દ્વારા આપો નવા વર્ષનો ઉપહાર. 60 કરોડ થી વધુ લાભાર્થીઓને મળ્યો છે 5 લાખ રૂપિયાની મફત સારવારનો અધિકાર. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરો અને પાત્ર લાભાર્થીઓનું આયુષ્માન કાર્ડ બનાવો. વધુ માહિતી માટે 1455 પર કોલ કરો.

0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ જયમાલાનો શેષ ભાગ આપ સાંભળી શકશો.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ, રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વખત મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાની ડિજિટલ આકસ્મિક મુલાકાત લઈ અરજદારોની રજૂઆતો સાંભળી. જીએસઆરટીસીના ફરજ દરમિયાન અવસાન પામેલા 115 કર્મચારીઓના વારસદારોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ. ભરૂચમાં કેફી પદાર્થના ઉત્પાદન એકમ સાથે 3 લોકોની ડીઆરઆઈ દ્વારા ધરપકડ. અને રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં બનાસકાંઠાના ખેલાડી દિયા પનીકરે સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

0: તેમાં સુરત, વલસાડ અને નવસારી સહિતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને રાજ્ય ધોરીમાર્ગો અને પંચાયત માર્ગો સહિત 200થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડમાં આજે સૌથી વધુ 6.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. શહેરમાં ભારે વરસાદને લીધે એસટીપી પ્લાન્ટમાં પાણી ભરાતા ફસાયેલા 3 શ્રમિકોને એનડીઆરએફની ટુકડીએ બચાવ્યા. ઔરંગા નદીના તટ વિસ્તારમાં આવેલા કાશ્મીરનગર વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા 200થી વધુ લોકોને નજીકની પ્રાથમિક શાળામાં લઈ જવાયા. દરમિયાન નીચાણવાળા વિસ્તારોના અંદાજે 1000 અસરગ્રસ્તો માટે 1500 જેટલી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું. ભાગડા ખુર્દ ખાતે પાણી માર્ગ ઉપરથી વહેતા સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરાયો છે. નગરપાલિકાની અગ્નિશમન ટુકડી, પોલીસ, મામલતદાર તલાટી અને એનડીઆરએફની ટુકડીને એલર્ટ મોડ પર રખાઈ છે.
1: વલસાડ જિલ્લા અને તેના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 21 અને 22 જુલાઈના રોજ આપેલી અતિભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આજ રોજ સવારના 6 થી સાંજના 4 કલાક દરમિયાન સરેરાશ 6.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઔરંગા વોટરવર્ક્સ ડેમનું લેવલ વધીને 8 સ્તંભ સુધી પહોંચી ગયું હતું, જેના કારણે શહેરના કાશ્મીરનગર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડથી નવીન પટેલ.
0: વરસાદની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા અને વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. પૂર્વ ઝોન બી વિસ્તારની આદર્શ નિવાસી શાળાના 85 વિદ્યાર્થીઓ તથા 15 કર્મચારી એમ કુલ 16 લોકોને સલામત રીતે નજીકના એસએમસી રિલીફ સેન્ટરમાં ખસેડાયા છે. ઉધના અને લિંબાયત ઝોનના નીચાણવાળા વિસ્તારોમાં 9 શહેરીજનોને સલામત રીતે સ્થળાંતર કરી સારોલી નગર પ્રાથમિક શાળામાં આશ્રય અપાયો છે. મેયર માયા માવાણી, મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સહિત કોર્પોરેટર નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ વરસાદી સ્થિતિની સમીક્ષા કરી છે.
2: રેડ એલર્ટને સંદર્ભમાં હયાત એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ એ સિવાયના વધારાનું 2 ટીમ મંગાવવામાં આવેલ છે અને તૈયારીના ભાગરૂપે સ્ટેન્ડ બાયમાં છે. જ્યાં જ્યાં ભેદવાદ કાઢીમાં ડેન્જર લાઇન ઉપર પાણીનો પ્રવાહ ચાલે છે ત્યાં લોકોને શેલ્ટરમાં લઈ જવાની કામગીરી પણ ચાલુ છે. પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે લોકોને આહવાન પણ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ તકલીફ પડે તો અમારા એસએમસીના હેલ્પલાઇન અથવા એમરજન્સી નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે સૌને અનુરોધ કરું છું.
0: ભરૂચના હાંસોટમાં 3, અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ડાંગમાં ભારે વરસાદને પગલે વઘઇ આહવા મુખ્ય માર્ગના કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહારોને અસર ન થાય અને માર્ગ સલામત રહે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ સાઇડના વોટરવે, ડ્રેનેજ ચેનલો તથા પાણીના વહેણના માર્ગોની સફાઈ કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. દરમિયાન પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 29% ઓછો સરેરાશ 202 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને જોતા માછીમારોને પણ આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ સાથે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
3: 22 થી લેકર 24 જુલાઈ તક ગુજરાત રિજનમાં હેવી ટુ વેરી હેવી વિથ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કા વોર્નિંગ દિયા ગયા હૈ. રેડ વોર્નિંગ દિયા ગયા હૈ આજ ગુજરાત રિજન મેં. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી કે લિયે દિયા ગયા હૈ. ઓરેન્જ વોર્નિંગ કે સાથ અરાવલ્લી, પંચમહલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ ઓર તાપી કે લિયે દિયા ગયા હૈ. યેલો વોર્નિંગ કે સાથ ગયા હૈ સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આનંદ એન્ડ બરોડા કે લિયે દિયા ગયા હૈ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાની ડિજિટલ આકસ્મિક મુલાકાત કરી અરજદારોની રજૂઆતો સાંભળી. શ્રી પટેલ દર મહિનાના 4th બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જનફરિયાદ કાર્યક્રમમાં પહેલીવાર આગોતરી જાણ કર્યા વગર ગાંધીનગરથી ઓનલાઈન જોડાયા હતા. મહેસાણામાં અરજદાર ફ્લેટ ધારકને બિલ્ડર પૈસા પરત ન આપતો હોવાની રજૂઆત અંગે શ્રી પટેલે કલેક્ટરને બિલ્ડર પાસેથી વસૂલાત કરી પૈસા અપાવવા સ્પષ્ટ સૂચના આપી છે. જ્યારે ભાવનગરના પાલીતાણામાં ગૌચર જમીન પર પાકા મકાનોના બાંધકામના કિસ્સામાં જમીન માપણીની કાર્યવાહી સત્વરે કરી અરજદારને યોગ્ય ન્યાય અપાવવા મુખ્યમંત્રીએ કલેક્ટરને તાકીદ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણ શૂન્ય કરવાનો સરકાર પ્રયાસરત છે તેમ જણાવ્યું. અમદાવાદમાં સમરસ વિદ્યાસેતુ અભિયાન કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે કહ્યું જિલ્લા પ્રમાણે

0: ને શાળા છોડી દેનારા બાળકોના ઘરે જઈ તેમના વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી તેમનો પુનઃ પ્રવેશ કરાવાશે.
1: એક થી બાર ધોરણમાં એ કદાચ બે વર્ષ પહેલા જતો રહ્યો હોય, પાંચ વર્ષ પછી કે છ વર્ષ પછી, આઠ વર્ષ નો થયો તો બીજામાં મળવા જેવું હોય તો બીજામાં બેસાડીશું, ત્રીજામાં મળવા પાત્ર હશે તો ત્રીજામાં, દસમા માં હશે તો દસમા. ને એનો જે અભ્યાસ બગડ્યો છે એની પણ કાળજી લીધેલી છે કે ભાઈ એ ફરીથી પાછો આવે તો બીજા વિદ્યાર્થી તો થોડો પાછો પડી જ ગયો હોય તો એને પાછી એ ફરી મુશ્કેલી પડે કે બધાની વચમાં બેઠો હોય, આવડે કઈ નહીં, તો પાછી એને એમ થાય કે હવે ચલો આપણે કઈ ભણવું નથી, હવે પાછા ઘેર જતા રહી, કારણ કે બીજા બધા એને હેરાન ગતિ ઉભી કરે, એની પણ વ્યવસ્થા કરી છે.
2: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો.
0: નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં થરાદ સાંચોર હાઇવે પર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી થરાદ GJ40નો આજથી વિધિવત પ્રારંભ કરાયો છે. આ સાથે દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધણીધર, સુઈગામ અને ભાભર તાલુકાના વાહન ચાલકોને હવેથી વાહન તથા લાયસન્સ લગતા કામકાજ માટે દૂર જવું નહીં પડે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં 301 જેટલા નવનિયુક્ત વેરા નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરાયા. આ પ્રસંગે શ્રી પટેલે નવનિયુક્ત ઉમેદવારોને કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવવા અનુરોધ કર્યો. આ કાર્યક્રમને સંબોધતા નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું, સમગ્ર દેશમાં 99% જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં ગુજરાત વર્ષોથી 99%થી વધુ દર સાથે પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે વેરા વસૂલાતમાં પણ ગુજરાત અગ્રણી સ્થાન પર છે. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTCના ફરજ દરમિયાન અવસાન પામેલા 115 કર્મચારીઓના વારસદારોને આજે 25 લાખ રૂપિયાની નાણાકીય સહાય અપાઈ. આ સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ કોરોનાના કપરાકાળમાં એસટી નિગમના કર્મચારીઓએ આપેલા બલિદાનને બિરદાવ્યું, તેમજ સરકાર હંમેશા લોકોની પડખે હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું.
3: કર્મચારીને લાગી ગયો અને ઘરે બેઠેલો વ્યક્તિને નથી લાગ્યું એવું નતું, પરંતુ મારા એસટીના પરિવારજનોના સૌ લોકોને એટલે અભિનંદન આપવા પડે કે માત્ર સ્વાર્થ જોડે પોતે કે પોતાના પરિવારની ચિંતા નથી કરી. સમાજ જીવનમાં એક ઉત્તમ ઉદાહરણ એ એસટી કર્મચારીઓએ હંમેશા પૂરું પાડ્યું છે.
0: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ ભરૂચના અંકલેશ્વરમાં ગુપ્ત રીતે ચાલતા કેફી પદાર્થના ઉત્પાદન એકમને પકડી પાડ્યું છે. સાથે જ ગેરકાયદે કેફી પદાર્થના ઉત્પાદન અને તસ્કરીના નેટવર્કમાં સંકળાયેલા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ તપાસ દરમિયાન કેફી પદાર્થ ભરેલા 2 કન્ટેનરને જપ્ત કરાયા. આરોપીઓના રહેણાંક પરિસરમાં તપાસ કરાતા 21 લાખ રૂપિયાની રકમ પણ મળી આવી છે. આ સાથે DRIના અધિકારીઓના સમયસર હસ્તક્ષેપથી મોટાપાયે કેફી પદાર્થને ઉત્પન્ન કરવાની યોજનાઓને નિષ્ફળ બનાવાઈ છે. મહેસાણામાં 16 વર્ષના ખેલાડી દિયા પનીકરે ગુજરાત રાજ્ય બેડમિન્ટન સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. બનાસકાંઠાના ડીસામાં તાજેતરમાં યોજાયેલી આ સ્પર્ધામાં ગર્લ્સ ડબલ્સની 17 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે રહી દિયાએ આ સિદ્ધિ મેળવી છે. મહેસાણાની એકલવ્ય અંગ્રેજી માધ્યમ શાળામાં ધોરણ 11માં ભણતા ખેલાડી દિયા પનીકર આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ભરૂચના ઝઘડિયામાં 3 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેની સ્થિતિ હાલ સ્થિર છે અને નમૂના વધુ તપાસ માટે ગાંધીનગરની પ્રયોગશાળામાં મોકલાયા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી મુનિરા શુક્લાએ જણાવ્યું છે.
4: આ રોગચાળાથી ગભરાવાની જરૂર નથી, પણ આપણે સતર્ક રહેવાની જરૂર છે. તો જ્યારે પણ આવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે શહેરી આરોગ્ય કેન્દ્રમાં અમારા મેડિકલ ઓફિસરને તાત્કાલિક એની જાણ કરવાની છે. ભરૂચ જિલ્લા ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો માટેનો વોર્ડ પણ બનાવી દીધો છે. વેન્ટિલેટર સાથેની તમામ તૈયારી આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
0: પંચમહાલમાં પણ હાલ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 2 દર્દી સારવાર હેઠળ છે, તેમજ 2 પોઝિટિવ દર્દીના મોત થયા છે, જ્યારે અત્યાર સુધી 16 લોકો સાજા થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ, રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વખત મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાની ડિજિટલ આકસ્મિક મુલાકાત લઈ અરજદારોની રજૂઆતો સાંભળી. ભરૂચમાં કેફી પદાર્થના ઉત્પાદન એકમ સાથે 3 લોકોની DRI દ્વારા ધરપકડ અને રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં

0: બનાસકાંઠાના ખેલાડી દિયા પનીકરે સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन धूप.
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन धूप.
4: आईटीआई में प्रवेश मेळवाथी वंचित उम्मीदवारों माटे प्रवेश मेळवानी वधु एक तक. प्रवेश सत्र 2026 अंतर्गत બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
5: હવે આપ સાંભળશો કાર્યક્રમ જયમાલાનો શેષ ભાગ.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મુસ્કુરા દો.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળીએ કાર્યક્રમ એક ગીત અંતર્ગત આશિત દેસાઈના સ્વરમાં અનિલ જોશીની આ રચના.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

નમસ્કાર, આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધના મુદ્દે વિપક્ષોના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે સરકાર યુવાનોની લાગણીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોવાનું જણાવ્યું. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોને ન્યાયિક અધિકારીઓની નિવૃત્તિ વય 60થી વધારીને 61 વર્ષ કરવા પર વિચારવાર નિર્દેશ આપ્યો. સિક્કિમના નામચીમાં સુરંગની અંદરથી વધુ 8 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા. અને ચાઇના ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુએ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. નીટ પેપર લીક કેસ અને વિદ્યાર્થીઓના વિરોધ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના વિરોધને પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરાઈ. બીજીવાર સ્થગિત થયા પછી બપોરે 2 વાગે લોકસભા શરૂ થઈ ત્યારે વિપક્ષે ફરીથી નીટ મુદ્દા પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા. હોબાળા વચ્ચે ગૃહે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીને ચોમાસું સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો. પ્રિસાઇડિંગ ઓફિસર કૃષ્ણપ્રસાદ ટેનિચીએ જણાવ્યું કે કલ્યાણ બેનર્જીએ મહિલા સાંસદોને લક્ષ્ય બનાવતી વાંધાજનક અને બિનસંસદીય ટિપ્પણી કરી હતી, જે ઔપચારિક રીતે

0: અધ્યક્ષના ધ્યાન પર લાવવામાં આવી હતી.
1: આજ શ્રી કલ્યાણ બનર્જીને અમારી મહિલા સાંસદો કે સાથ અસંસદીય ભાષા એવમ અસંસદીય ટિપ્પણીઓ કી હૈ જિસકી લિખિત શિકાયત માનનીય અધ્યક્ષજી કો પ્રાપ્ત હુઆ હૈ યે સદન કી ગરિમા કે વિરુદ્ધ હૈ.
0: બપોરે 12 વાગે પ્રથમ મુલતવી પછી જ્યારે લોકસભા ફરી મળી ત્યારે વિપક્ષે પેપર લીકના મુદ્દા પર વિરોધ કર્યો. કોંગ્રેસના કેસી વેલુગોપાલ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે વિદ્યાર્થીઓના વિરોધનો મુદ્દો ઉઠાવ્યો. સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને ગૃહની સુચારુ કામગીરી માટે સહયોગ કરવા વિનંતી કરી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે સરકાર નીટ પેપર લીક મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
2: सरकार नी पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है. माननीय स्पीकर महोदय, सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए.
0: રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. બપોરે 3 વાગે ત્રીજી વખત સ્થગિત થયા પછી જ્યારે ગૃહ ફરી શરૂ કરાયું ત્યારે વિપક્ષોએ નીટ અને અન્ય મુદ્દાઓ પર વિરોધ કર્યો. રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડાએ વિપક્ષના આચરણની ટીકા કરી તેને અત્યંત બેજવાબદાર અને લોકશાહી મૂલ્યોનું વિરુદ્ધ ગણાવ્યું. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી. તેમણે કહ્યું કે રાજીનામા વિના ચર્ચા થશે નહીં. હોબાળા વચ્ચે શ્રી હરિવંશે ગૃહને બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. સવારે 11 વાગે કાર્યવાહી શરૂ થઈ ત્યારે સભાપતિ સીપી રાધાકૃષ્ણને સિક્કિમમાં સુરંગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે હાલમાં સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે. ગૃહે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર યુવાનોની લાગણીઓ અને ચિંતાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને વિદ્યાર્થીઓની દરેક ચિંતાને સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા માટે તૈયાર છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક વ્યક્તિઓ પોતાના રાજકીય હિતોને પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓ અને યુવાનોનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને યુવા કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
3: यह संसद का सत्र इस समय चल रहा है. सरकार ने हर मुद्दे पर सार्थक बहस करने की भी बात की है और कई बार अपनी बात को दोहराया भी है, मगर विपक्ष संसद में नहीं बल्कि सड़क पर मुद्दों का समाधान करने का मैं मानता हूं अनुचित प्रयास कर रहा है.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તર મેસેડોનિયાની મુલાકાત દરમિયાન સ્કોપ્જે શહેરના મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાત્મા ગાંધી ભારતના હતા, પરંતુ તેમનો સત્ય અને અહિંસાનો સંદેશ સમગ્ર માનવતાનો છે. તેમણે નોંધ્યું કે સંઘર્ષ, અસહિષ્ણુતા અને વિભાજનનો સામનો કરી રહેલા વિશ્વમાં ગાંધીજીના સંવાદ, કરુણા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના આદર્શો અત્યંત સુસંગત છે. કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે હાલમાં દેશભરમાં 162 વંદે ભારત ટ્રેન સેવાઓ કાર્યરત છે. આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન લાંબા અંતરની મુસાફરી માટે સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આ ટ્રેનનો હેતુ મુસાફરોના આરામમાં સુધારો અને સલામતી તેમજ સુવિધા માટે નવા માપદંડો સ્થાપિત કરવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારી નીતિઓનો ઉદ્દેશ બાળકો સહિત તેના વપરાશકર્તાઓ માટે ખુલ્લું, સલામત, વિશ્વસનીય અને જવાબદાર ઇન્ટરનેટ સુનિશ્ચિત કરવાનો છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમ 2023 ઘડવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ કાયદો બાળકોની ઓનલાઈન ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે કાનૂની માળખું પૂરું પાડે છે. સરકારે છેલ્લા બે વર્ષમાં દેશમાં વાંધાજનક સામગ્રી પ્રદર્શિત કરવા બદલ 50 ઓટીટી પ્લેટફોર્મને જાહેર ઉપયોગ માટે અક્ષમ કર્યા છે. લોકસભામાં એક લેખિત જવાબમાં માહિતી

પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું કે સરકાર ફરિયાદોના આધારે આવા મધ્યસ્થી અને ઓટીટી પ્લેટફોર્મ સામે નિયમિતપણે કાર્યવાહી કરે છે. તેમણે કહ્યું કે સરકારે ડિજિટલ મીડિયા પર વર્તમાન બાબતોના પ્રકાશકો અને ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રીના પ્રકાશકો માટે એક સંસ્થાકીય પદ્ધતિ સ્થાપિત કરવા માટે માહિતી ટેકનોલોજી, મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા નિયમો 2021 સૂચિત કર્યા છે. સર્વોચ્ચ અદાલતે આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ન્યાયિક અધિકારીઓની નિવૃત્તિ વય 60 વધારીને 61 વર્ષ કરવા પર વિચારવા નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય મલ્યા બાગચી અને વી મોહનની ખંડપીઠે દેશભરમાં જિલ્લા ન્યાયાધીશોની નિવૃત્તિ વય 60 વધારીને 62 વર્ષ કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે આ નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ મુદ્દા પર તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રની ઉચ્ચ અદાલતો સાથે પરામર્શ કરીને નિર્ણય લેવા જણાવ્યું છે. જો તેઓ સંમત થાય તો આવા રાજ્યોમાં ન્યાયિક અધિકારીઓને 61 વર્ષની ઉંમર સુધી સેવા ચાલુ રાખવાની પરવાનગી અપાશે. આ જોગવાઈ 1 એપ્રિલ 2026 અમલમાં આવશે. ફિલિપાઈન્સના મનીલામાં વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન આજે બપોરે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે તેમના કેનેડિયન સમકક્ષ અનિતા આનંદ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત કેનેડા સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે વાતચીત બંને દેશોના પ્રધાનમંત્રીઓ દ્વારા નક્કી કરાયેલા સંબંધો માટેના લક્ષ્યોને પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત હતી. સિક્કિમમાં નામચી જિલ્લાના સમરદુંગ ખાતે સુરંગની અંદરથી બચાવકર્તાઓ દ્વારા વધુ 8 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. જોકે ભારે પરિસ્થિતિને કારણે બચાવ ટીમોને મૃતદેહો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખૂબ જ ઓછી દૃશ્યતા અને મિથેન ગેસના લીકેજને કારણે મિશન પડકારજનક બન્યું હતું. એનડીઆરએફ, એસડીઆરએફ, સિક્કિમ પોલીસ અને ખાણકામ નિષ્ણાતોની બચાવ ટીમોએ આજે સુરંગમાંથી પાણી બહાર કાઢ્યું હતું. અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલ અનુસાર સુરંગની અંદર 25 લોકો ફસાયેલા છે. ચાઇના ઓપન બેડમિન્ટનમાં 2 ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ આજે બપોરે રાઉન્ડ ઓફ 32 સાથી ભારતીય ખેલાડી ઉન્નતિ હુડાને 21-14, 9-21, 21-10 હરાવીને મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પુરુષોની સિંગલ્સમાં આયુષ શેટ્ટીએ વિશ્વના 11 ક્રમાંકિત ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાનને 21-17, 5-21, 21-17 હરાવીને રાઉન્ડ ઓફ 16 પ્રવેશ કર્યો છે. આજે સાંજે 32 બીજા રાઉન્ડની મેચમાં લક્ષ્ય સેન જાપાની ખેલાડી યુશી તનાકા સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધના મુદ્દે વિપક્ષોના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે સરકાર યુવાનોની લાગણીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોવાનું જણાવ્યું. સિક્કિમના નામચીમાં સુરંગની અંદરથી વધુ 8 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા. અને ચાઇના ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુએ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે પ્રસ્તુત છે આજે, હવે પછી અને આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ.

થોડી જ મિનિટો બાદ આપ સાંભળશો નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે આપ સાંભળશો કાર્યક્રમ આપકે લીએ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 9 વાગ્યાને 30 મિનિટે ફિલ્મ સંગીત, રાત્રે 10 વાગે છાયા ગીત અને 10 વાગ્યાને 30 મિનિટે ઢલતી જાય રાત.

આવતીકાલે તારીખ 23 જુલાઈ ગુરુવાર, ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સવારે 6:05 આપ સાંભળશો. 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ અમૃતધારા, જે અંતર્ગત ઉત્સવ એ વિષય પર વાત કરશે પ્રોફેસર વાસુદેવ પાઠક. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સંગીત સરિતા. 7:00 કાર્યક્રમ ભૂલે ભીસરે ગીત. 7:30 હમ હૈ રાહી પ્યાર કે.

સવારે 8:15 આપ કાર્યક્રમ સાંભળશો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ. 8:30 ચિત્રલોક અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. સવારે 10:02 ગુજરાતી ફિલ્મી અથવા બિનફિલ્મી ગીતો આપ સાંભળી શકશો. 10:30 મસ્તીભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 આપ સાંભળશો થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે. 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. બપોરે 12:02 કાર્યક્રમ દરિયાઈ સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત શ્રી સુબોધ માનકર પોલીસ અધિક્ષક કોસ્ટલ સિક્યોરિટી ગુજરાત પોલીસ સાથે શ્રી હિતેશ માવાણીની મુલાકાત આપ સાંભળી શકશો. 1:00 કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1:00 આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર. 2:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ ત્રિવેણી. 2:35 ગુજરાતી સુગમ સંગીત. 3:00 સખીઓ માટેનો કાર્યક્રમ સખી સહેલી અમારા મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું. 4:00 આપ સાંભળશો પિટારા.

સાંજે 5 વાગે કાર્યક્રમ સરગમ, 5 વાગે અને 30 મિનિટે ગુજરાતી ફિલ્મી અને બિનફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6 વાગે, 7 વાગે ફોજીભાઈઓ માટેનો વિશેષ કાર્યક્રમ જયમાલા અમારા મુંબઈ કેન્દ્ર પરથી, 7 વાગે અને 45 મિનિટે આપ સાંભળશો એક ગીત. રાત્રે 8 વાગે આપ સાંભળશો રેડિયો નાટક હવા મહેલ, 8 વાગે અને 15 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9 વાગે કાર્યક્રમ આપકે લીએ, 9 વાગે અને 30 મિનિટે ફિલ્મ સંગીત, રાત્રે 10 વાગે છાયા ગીત અને 10 વાગે અને 30 મિનિટે ઢલતી જાય રાત. તો આ હતું આજે, હવે પછી અને આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બસ થોડી ક્ષણોમાં આપ માણી શકશો કાર્યક્રમ ચિત્રલોક.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ વસુંધરા દાસ, કે શાન અને લોયના સ્વરમાં કલ હો ન હો ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર એહસાન લોય અને ગીતકાર જાવેદ અખ્તર.

0: ચિત્રલોક કાર્યક્રમમાં હવે સાંભળીએ બરફી ફિલ્મનું આ ગીત મોહિત ચૌહાણના સ્વરમાં, સંગીતકાર પ્રીતમ અને ગીતકાર સ્વનંદ કિરકિરે.
1: आंखों ही आंखों में कर बातें, गुपचुप गुपचुप गुपचुप ओए, खुस खुस खुस खुस खुस ओए, ख्वाबों की नदी में खाए गोते, गुड़ गुड़ गुड़ गुड़ गुड़ गुड़ ओए, बुड़ बुड़ बुड़ बुड़ बुड़.

હવે સાંભળીએ આજના ચિત્રલોક કાર્યક્રમનું અંતિમ ગીત, અલકા યાજ્ઞિક અને શાનના સ્વરમાં હમ તુમ ફિલ્મનું. સંગીતકાર જતીન લલિત અને ગીતકાર પ્રસૂન જોશી.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. ફિલ્મોના ગીતો માત્ર મનોરંજન નથી કરતા, પરંતુ જીવનની લાગણીઓ, સંબંધોની ઉષ્મા અને દિલની ધડકનોને પણ સુંદર રીતે વ્યક્ત કરે છે. તો આવો માણીએ એવા જ કેટલાક મધુર અને યાદગાર ગીતો જેણે વર્ષો પછી પણ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. મિત્રો, જીવનમાં દરેક વ્યક્તિને એક એવી લાગણીની શોધ હોય છે જે તેને સમજે, તેને સાથ આપે અને તેના જીવનને પ્રેમના રંગોથી ભરી દે. તો આવી જ ભાવનાને સરળ શબ્દોમાં વ્યક્ત કરતું ગીત કાર્યક્રમમાં પ્રથમ આપણે સાંભળીશું વિનોદ રાઠોડના સ્વરમાં દીવાના ફિલ્મનું, સંગીતકાર નદીમ શ્રવણ અને ગીતકાર સમીર.

કાર્યક્રમમાં હવે સાંભળીએ દિલ તો પાગલ હૈ ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં, સંગીતકાર ઉત્તમ સિંઘ અને ગીતકાર આનંદ બક્ષી.

0: आए हाय।
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ પ્રેમ ગ્રંથ ફિલ્મનું આ ગીત વિનોદ રાઠોડ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી.

0: counterpart Anita Anand this afternoon on the sidelines of Quad Foreign Ministers meeting in Manila, Philippines. In a social media post, Dr. Jaishankar said India-Canada cooperation has been steadily growing. He said the conversation focused on achieving the goals for the relationship set by the prime ministers of both the nations. Dr. Jaishankar also met with his New Zealand counterpart Winston Peters and shared perspectives on the Indo-Pacific security situation. In China Open Badminton, PV Sindhu, Ayush Shetty and Lakshya Sen have entered singles pre-quarterfinals in Changzhou. Double Olympic medalist PV Sindhu advanced to the women's singles second round after defeating fellow Indian player Unnati Hooda by 21-14, 9-21, 21-10 in a round of 32 clash this afternoon. And that is the end of this news bulletin.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી આજની સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:55 સભાના પ્રારંભે અમે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી આપની રજા લઈએ. શુભરાત્રિ. જય હિન્દ.